નમસ્કાર, સુપ્રભાત. આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. આજે તારીખ 13 મે 2026 અને બુધવાર, વિક્રમ સંવત 2082 અને વૈશાખ વદ 11. અત્યારે સવારના 5:57 અને 50 સેકન્ડ્સ થઈ છે અને અમારી આ પ્રાતઃકાલીન પ્રસારણ સભામાં તમારું સૌ શ્રોતા મિત્રોનું આ મંગળ સુરાવલી સાથે હાર્દિક સ્વાગત કરે છે તમારી રેડિયો હમસફર નેહા. આજનો સુવિચાર, તદ્દન હળવું ફૂલ છે આપણું જીવન, વજન તો માત્ર આપણી ઈચ્છાઓનું જ છે.

શ્રોતા મિત્રો, 6 વાગી રહ્યા છે તો થોડી જ પળોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર. સો સ્ટે ટ્યુન્ડ.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓહ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
2: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
1: એ જ લોનમાંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચૂકવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
1: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: वज्रदंती। वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: क्या चाल्या पप्पा, आ फाइल લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: हम है राही प्यार की, ये कार्यक्रम बस थोड़ी ही देर में लेकर हम हाजिर होंगे। ये है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો। પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
0: હમ હે રાહી પ્યાર કી મેં આપકા સ્વાગત કરતી હું ઓર આપકો સુનવાતી હું યે પહેલા ગીત। विश्वास फिल्म से मनहर उदास और सुमन कल्याणपुर की आवाजों में गुलशन बावरा की बोल, कल्याण जी आनंद जी की बनाई धुन।

0: अरे सुनो, कल 3 बजे की टिकट बुक कर लूं? सब लोग कह रहे हैं कि वो मूवी बहुत अच्छी है।
1: 3 बजे? मैं तो 3 बजे बिजी हूँ, शाम का शो बुक कर लो।
0: यार ऐसा क्या कर रही हो तुम कल 3 बजे?
1: कमाल है, इतना भी नहीं समझते। अरे 3 बजे हम सब मिलकर सुनते हैं
2: सखी सहेली।
3: श्रोताओं, कार्यक्रम हम ही राही प्यार के में अब वक्त है एक छोटे से अंतराल का।
4: नमस्कार, आकाशवाणी समाचार, रिद्धि उंधाड़ वांचे छे। सौप्रथम मुख्य समाचार। केंद्रीय तपास एजेंसीए नीट परीक्षाना कथित पेपर लीक मामले एफआईआर नोंधीने देशव्यापी तपास शुरू करी। तमिलनाडुमां टीवीके सरकार आज विधानसभामां पोतानी बहुमती साबित करशे, टीवीके पासे 150 धारासभ्योनुं समर्थन छे। पश्चिम बंगाळनी भाजप सरकारे कायदो अने व्यवस्थानी स्थिति जाळवानी साथे राजकीय हिंसा पर कड़क वलण अपनाव्युं। महाराष्ट्रमां एक धार्मिक उत्सव दरमियान मंदिर परिसरनी दीवाल धराशायी थता 6 ना मौत, 15 घायल। અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે। સમાચાર વિગતવાર। કેન્દ્રીય તપાસ એજન્સીએ 3 મે 2026ના રોજ લેવાયેલી નીટ યુજી 2026 પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી છે, જેમાં સીબીઆઈએ શુભમ ખેરનાર નામના વ્યક્તિની અટકાયત કરી છે। આ કેસમાં રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ અત્યાર સુધીમાં 15 લોકોની અટકાયત કરી છે। એસઓજીએ ગઈકાલે જયપુરથી મનીષ તરીકે ઓળખાતા એક કથિત માસ્ટરમાઇન્ડની પણ ધરપકડ કરી હતી। આ ઘટનામાં નીટ યુજી 2026ના એક ઉમેદવારના માતા પિતાએ લાતુર એસપી ઓફિસમાં ફરિયાદ નોંધાવી છે કે ખાનગી કોચિંગ સંસ્થાએ પરીક્ષા પહેલા એક મોક ટેસ્ટ લીધી હતી, જેમાં 42 પ્રશ્નો નીટ પેપરમાં પૂછાયા હતા। આ ફરિયાદ સામે આવતા જ તપાસ શરૂ કરવામાં આવી છે અને દોષિતો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ પણ આપવામાં આવ્યો છે। પેપર લીક અને ગેરરીતિઓના મજબૂત પુરાવા મળ્યા બાદ રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ દ્વારા મેડિકલ પ્રવેશ પરીક્ષાને સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે। તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે। મુખ્યમંત્રી સી જોસેફ વિજય ફ્લોર ટેસ્ટ પહેલા સમર્થન એકત્ર કરવા માટે સમર્થક પક્ષોના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે। સાથી પક્ષોના સમર્થન સાથે ટીવીકે સરકારને એઆઈડીએમકેના અલગ થયેલા જૂથ અને અમ્મા મક્કમ મુનેત્ર કઝગમ એએમએમકેના એકમાત્ર ધારાસભ્ય એસ કામરાજનો ટેકો મળ્યો છે, પણ ટીવીકે સરકારને સમર્થન જાહેર કર્યા પછી એસ કામરાજને પાર્ટીમાંથી આંકી કાઢવામાં આવ્યા છે। હવે ટીવીકે પાસે વિધાનસભામાં લગભગ 150 ધારાસભ્યોનું સમર્થન છે। આ સાથે જ તમિલનાડુમાં ટીવીકે સરકારને ટેકો આપવો છે કે નહીં તે અંગે એઆઈડીએમકે 2 જૂથોમાં વિભાજિત થઈ ગયું છે। 30 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરતા બીજા જૂથે એસપી વેલુમાનીને એઆઈડીએમકેના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે। 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે અને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું

0: આદાન પ્રદાન કરશે તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે.
1: સંયુક્ત અરબ અમીરાત દૌરે કે દૌરાન ભી ઉર્જા સુરક્ષા પર બાતચીત હોગી. જીસ પ્રકાર કા હમારી ઉનસે સાઝેદારી ચલ રહી હે, કૈસે ઇસકો ઓર વ્યાપક કિયા જાય તાકિ હમ અપને જો ઉર્જા સુરક્ષા હમારી હે ઉસકો હમ મજબૂત કર સકે. ઉસકે અલાવે જો ચાર અન્ય દેશ હૈ, નોર્ડિક સમિટ હોને વાલા હૈ, નોર્વે કી યાત્રા હૈ, સ્વીડન કી યાત્રા હૈ, ઇટલી કી યાત્રા, નેધરલેન્ડ્સ કી યાત્રા હૈ. યહાં પર ભી યે દેશ મેં સે કે નવાચાર કે બહોત બડા કેન્દ્ર હૈ. ઇનોવેશન ઇકો સિસ્ટમ મેં ભારત મેં બહોત કામ હો રહા હૈ ઓર ક્લીન એનર્જી ટેકનોલોજીઝ મેં યે લોગ ઓર ગ્રીન ટ્રાન્ઝિશન મેં કાફી આગે હૈ. તો ઇન સભી મુદ્દે પર હમારી બાતચીત હોગી.
0: તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથિનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેમની મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે ત્રીજી ભારત નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટલીની સત્તાવાર મુલાકાત કરશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચીનની 3 દિવસની મુલાકાત માટે બેઇજિંગ પહોંચવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોના અનેક પાસાઓ પર ચર્ચા થવાની આશા છે. આ મુલાકાતને લઈ શ્રી ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે આ મુલાકાત વેપાર એજન્ડાનો મુખ્ય વિષય રહેશે. આ મુલાકાત ટ્રમ્પની શી જિનપિંગ સાથેની 7મી રૂબરૂ મુલાકાત અને 2017 પછી કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિની ચીનની પ્રથમ મુલાકાત હશે. ભારત નવી દિલ્હીમાં આવતીકાલથી શરૂ થનારી 2 દિવસીય બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બ્રિક્સના વિદેશ મંત્રીઓ અને સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળના વડાઓ પણ આ બેઠકમાં ભાગ લેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાટાઘાટો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક ચેનલ AIRnews_abid ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ રાજ્ય પોલીસે કાયદો અને વ્યવસ્થા અને રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું છે. અધિક પોલીસ મહાનિર્દેશકે તમામ પોલીસ કમિશનરો, પોલીસ અધિક્ષકો અને રેલવે પોલીસ અધિકારીઓને અનેક મહત્વપૂર્ણ નિર્દેશો જારી કર્યા છે. 2021ની વિધાનસભા ચૂંટણી પછી થયેલી હિંસાના તમામ કેસોની નવેસરથી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે કેસોમાં બેદરકારી જોવા મળી છે તેની ફરીથી તપાસ કરવામાં આવશે. પોલીસે સરહદ પારની દાણચોરી, ગેરકાયદેસર પશુ બજારો, કતલખાનાઓ અને ગેરકાયદેસર ખાણકામ સામે કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ આજે ભૂતાનની મુલાકાતે જશે. આ મુલાકાતને મુખ્ય ઉદ્દેશ્ય ભારત ભૂતાન સંબંધને વધુ મજબૂત બનાવવાનો છે. રાજ્યસભા અને લોકસભાના સાંસદો અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સહિત 51 સભ્યોનું પ્રતિનિધિમંડળ આ મુલાકાતમાં સામેલ હશે. પ્રતિનિધિમંડળ ભૂતાન ભારત સંબંધોના વિવિધ પાસાઓ અને બંને પાડોશી દેશો વચ્ચે સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરે તેવી પણ અપેક્ષા છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મોટાવાડી ગામમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા હતા અને લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા 300થી વધુ લોકો મંદિર પરિસરની દિવાલ પાસે આશરો લેવા માટે આવ્યા હતા ત્યારે આ ઘટના બની છે. ઘાયલોને સાંગલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં થયેલા જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વાસ્થ્ય થવાની કામના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની જાનહાની સાંભળીને ખૂબ દુઃખ થયું છે અને કહ્યું છે કે આ દુઃખદ ઘડીમાં તેમની સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. 169 રનના લક્ષ્યનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ 14.5 ઓવરમાં 86 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 3 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાઝ અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી. કાગીસો રબાડાને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગે અને સાકિબ હુસેને 2 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. આજની મેચમાં રોયલ

0: रेंजर्स बेंगलुरु रायपुरना કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાયેલી એશિયન બોક્સિંગ અંડર 17 ચેમ્પિયનશીપ 2026માં લક્ષ્ય ફુગાટ ફાઇનલમાં પ્રવેશ્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના તમામ અખબારોમાં નીટ યુજી પરીક્ષા રદ થયાના સમાચાર છે. ગુજરાત સમાચાર અને સંદેશ લખે છે કે નીટ યુજી પરીક્ષા પહેલીવાર રદ, વિદ્યાર્થી વાલીઓમાં આક્રોશ. દિવ્ય ભાસ્કર લખે છે કે નીટ રદ, 22 લાખના સપનાઓ પર ઘા. નવગુજરાત સમય અને ફૂલછાબ લખે છે કે નીટ યુજી પરીક્ષામાં એનટીએ ફેલ, દેશભરમાં આક્રોશ વિરોધ. સ્થાનિક સમાચારોમાં અમરેલી અને સુરેન્દ્રનગર 44.5 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી, ધોરણ 12 અને 10ની પૂરક પરીક્ષા 10 થી 20 જૂન સુધી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી. તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. ટીવીકે પાસે 150 ધારાસભ્યોનું સમર્થન છે. પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું. મહારાષ્ટ્રમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતાં 6ના મોત, 15 ઘાયલ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: અનુરાધા પોડવાલ ઓર મનહર ઉદાસ કી આવાઝો મેં યે ગીત આપને સુના ફિલ્મ સડક સે. आइए अब आपको सुनवाते हैं फिल्म लावा से अगला गीत. लता मंगेशकर, किशोर कुमार की आवाजें हैं. गीतकार आनंद बख्शी और संगीतकार आर डी बर्मन हैं.

અત્યારે ઝડુખા અને પ્રાદેશિક સમાચાર બાદ માણી શકશો કાર્યક્રમ ચિત્રલોક, જ્યારે સવારે 9:30 અને રાત્રે 9:30 રજૂ થશે કાર્યક્રમ આજ કે ફનકાર, જે આજે કેન્દ્રિત રહેશે પાર્શ્વગાયક મનહર ઉદાસ પર. સવારે 10 વાગ્યાથી માણશો તમારો મનપસંદ ફોન ઇન ફરમાઈશી પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે રજૂ કરશે ફોરમ દવે. જ્યારે 11 વાગ્યાથી માણશો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર, જ્યારે બપોરે 12:05 સજાવીશું યાદો કી મહેફિલ, અને ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી માણી શકશો કાર્યક્રમ સુરીલા સફર. બપોરે 2 વાગ્યાનો સમય રહેશે ત્રિવેણી કાર્યક્રમનો, જ્યારે ત્યારબાદ બપોરે 2:35 માણી શકશો કાર્યક્રમ સદાબહાર નગમે, અને 3 વાગ્યાનો સમય છે સખી સહેલીનો, જેમાં ખાને કે લીએ જીતે હૈ કે જીને કે લીએ ખાતે હૈ, શબ્દ હમારે ઓર વિચાર આપકે, જેમાં આત્મવિશ્વાસ પર ચર્ચા થશે, અને સાડીઓ કા સંસારમાં પશ્મિના સાડી અને ભીલપુરી ઓર દાબેલી વિષય ઉપર વાતચીત થશે. બપોરે 4 વાગ્યાથી સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, જ્યારે બપોરે 4:10 માણી શકશો કાર્યક્રમ આજ કે મહેમાન, જેમાં શાયર અને સેવાનિવૃત્ત અધિકારી રાજેશ રેડ્ડી સાથે યુનુસ ખાનની વાતચીત સાંભળી શકશો.

સાંજે 5 વાગ્યાથી છાયા ગીત કાર્યક્રમનું પુનઃ પ્રસારણ માણી શકશો, જ્યારે સાંજે 5 વાગ્યાને 30 મિનિટથી માણશો તરાની નયે પુરાને કાર્યક્રમ. સાંજે 6 વાગ્યાને 5 મિનિટથી કરીશું ગુજરા હુઆ જમાનાની સુરીલી સફર. સાંજે 6 વાગ્યાને 30 મિનિટે માણશું જરૂખા, અને સાંજે 6 વાગ્યાને 35 મિનિટથી ગુજરા હુઆ જમાનાનો શેષ ભાગ માણી શકશો. સાંજે 7 વાગ્યાથી માણશો કાર્યક્રમ જયમાલા, જ્યારે સાંજે 7 વાગ્યાને 45 મિનિટે ઇન્દ્રધનુષમાં શાસ્ત્રીય ફિલ્મી ગીતો પર આધારિત કાર્યક્રમ રાગ અનુરાગ માણી શકશો. રાત્રે 8 કલાકે હવામહેલમાં માણશો જલકી ના બાબા ના, જેના લેખક છે સંજીવ શ્રીવાસ્તવ અને નિર્દેશક છે ગોવિંદ પારેખ. રાત્રે 8 વાગ્યાને 15 મિનિટથી માણી શકશો કાર્યક્રમ ચિત્રલોક, જ્યારે રાત્રે 9 વાગ્યાને 10 મિનિટથી માણી શકશો કાર્યક્રમ આપકે લીએ. રાત્રે 10 વાગ્યાનો સમય છે કાર્યક્રમ છાયા ગીતનો, જ્યારે રાત્રે 10 વાગ્યાને 30 મિનિટથી કાર્યક્રમ ઢલતી જાહેરાત માણી શકશો, અને ત્યારબાદ 11 કલાકથી રજૂ કરીશું કાર્યક્રમ.

0: છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ સાંભળીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલને અનુસરીને રાજ્યપાલનો ટ્રેન બસમાં મુસાફરીનો અને કારના કાફલાને ઘટાડવાનો નિર્ણય. નાયબ મુખ્યમંત્રીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો, જ્યારે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કર્યો. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક્શન પ્લાનનો અમલ. સંતરામપુર પોલીસે 37 લાખથી વધુની કિંમતના 248 કિલો પોસ્ટ ડોડા ઝડપ્યા. કાર ડ્રાઈવર ફરાર. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા, નાગરિકોને સાવચેત રહેવા સલાહ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ અન્વયે રાજ્યપાલે સાધારણ બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય કર્યો છે. આચાર્ય દેવવ્રતે જાહેરાત કરી છે કે તેમના કાફલામાં ન્યૂનતમ ગાડીઓ હશે. રાજ્યપાલે રાજ્યની યુનિવર્સિટીઓ અને પ્રશાસનને ઇંધણ બચાવવા તેમજ ઇલેક્ટ્રિક વાહનો અને સાયકલનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. રાજ્યપાલના આ સંકલ્પમાં લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સહભાગી બન્યા છે.
1: कि जब तक पेट्रोलियम की स्थिति सामान्य नहीं हो जाती, मैं राज्य के भीतर किसी भी आयोजन के लिए हेलीकॉप्टर या हवाई यात्रा का उपयोग नहीं करूंगा। इसके स्थान पर मैं ट्रेन, राज्य परिवहन बसों और सार्वजनिक साधनों का ही उपयोग करूंगा। अब मेरे काफिले में न्यूनतम गाड़ियां ही रहेंगी। मैं सभी किसान भाइयों से प्राकृतिक खेती अपनाने का आग्रह करता हूँ। यदि हम थोड़ा सा त्याग करेंगे तो कल भारत अधिक सुरक्षित, समृद्ध और शक्तिशाली होगा.
0: રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક વર્ષ માટે વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી હતી. શ્રી મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી. ઇંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી વિવિધ 7 અપીલના બીજા દિવસે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કરીને સૌને પ્રધાનમંત્રીની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં શ્રી સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. આ ઉપરાંત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ તેમની સુરક્ષામાં રહેલી પાયલોટિંગ કારનો ઉપયોગ સદંતર બંધ કરવાની જાહેરાત કરી હતી. ભવિષ્યમાં માત્ર અત્યંત અનિવાર્ય કે આપાતકાલીન પરિસ્થિતિમાં જ આ પ્રોટોકોલનો ઉપયોગ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
2: આજથી હું પાયલોટિંગનો ઉપયોગ સદંતરે બંધ કરું. ઇમરજન્સી ક્યાંક એવું હશે તો જ લગભગ અમે કરીશું જ નહીં. આ અમે એક ભારતના નાગરિક તરીકે લોકોને અપીલ કરી, પોતે પણ, બધા જ ભારતના અને ગુજરાતના તમામ પરિવારજનો, જ્યાં એકલા હોય તો નાની ગાડી લઈ જવી જોઈએ, આખી કારનો ઉપયોગ ન થતા ડીઝલ અને પેટ્રોલનો બચત કરવાના આ અભિયાનમાં હું મારું નાનું એવું યોગદાન આપી રહ્યો છું, જેનો મને ગર્વ છે.
0: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે આગામી ચોમાસાની ઋતુ માટે રોગચાળાને પહોંચી વળવા તૈયારીઓ ઝડપી બનાવી છે. ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. રોગચાળાના નિયંત્રણ માટે જરૂરી ફોગિંગ મશીનનું રિપેરિંગ અને દવાઓનો પૂરતો જથ્થો ગાંધીનગર અને જિલ્લા કક્ષાએથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચાડી દેવાયો હોવાનું વલસાડ જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર વીરેન પટેલે કહ્યું હતું.
3: પ્રી મોન્સૂન એક્ટિવિટી

0: માટે અમે લોકોએ અરજી હાથ ધરી છે. એના માટે જે પણ આપણા મેડિકલ ઓફિસર સુપરવાઇઝર છે એમની મીટિંગો તાલુકા વાઇઝ તબક્કા વાઇઝ ચાલુ છે અને દરેક વ્યક્તિઓને આપણે ટ્રેનિંગ અને ટ્રેનિંગની સાથે સાથે આશાઓ પણ ટ્રેનિંગ આપણે આપવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને આપણે ઉનાળાના સમય દરમિયાન આપણે પ્રાણીઓ અને પશુઓને આપણે પીવડાવવા માટે આપણે જીવદયાના પાત્રો મૂકતા હોઈએ છીએ. તો ચોમાસું આવે ત્યારે એ દરમિયાન એ પાણી પશુ અને પાણીની અલગ જગ્યાથી સ્ત્રોત મળી જતા હોય એટલે આપણે એ મૂકવાની જરૂર નથી થતી, એટલે એને ઊંધા વાળી દઈએ ખાસ કરીને, તો એ આ ખાસો આવા આપણે જે બ્રીડિંગ પ્લેસીસ છે એને અટકાવી શકીએ.
1: મહીસાગર જિલ્લામાં નશાબંધીના ગુનાઓ અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સંતરામપુર પોલીસ અને એસઓજી મહીસાગરને મોટી સફળતા મળી છે. સંતરામપુરથી લુણાવાડા હાઈવે પર નાકાબંધી દરમિયાન 37.5 લાખથી વધુના માદક પદાર્થ સાથે એક કાર ઝડપી પાડવામાં આવી છે. પોલીસ દ્વારા શંકાસ્પદ કારની તપાસ કરતા 248 કિલો માદક પદાર્થના 13 થેલા મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર ચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હોવાનું મહીસાગર ડીવાયએસપી જીએલ ચૌધરીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ @newsunderscore abid ને ફોલો કરશો. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા, એકરૂપતા અને વિદ્યાર્થીઓની સરળતા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ GCAS પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ તેમજ તેમને સંલગ્ન તમામ સરકારી બિનસરકારી અનુદાનિત તમામ સ્વાયત્ત કોલેજોના વિવિધ સ્નાતક અને અનુસ્નાતક પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા GCAS પોર્ટલ મારફત જ કરવાની રહેશે. GCAS પોર્ટલ સિવાયના અન્ય કોઈ ખાનગી પોર્ટલ કે પદ્ધતિ મારફત પ્રવેશ મેળવવામાં આવ્યો હશે તો તે માન્ય ગણાશે નહીં. પ્રવેશ પ્રક્રિયામાં અનિશ્ચિતતા ટાળવા માટે વિદ્યાર્થીઓને અધિકૃત GCAS પોર્ટલ GCAS.gov.edu.in પર જ નોંધણી કરાવવા શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ MPHનો નવો કોર્સ શરૂ કરાશે. 2 વર્ષનો આ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ ચાલુ વર્ષથી નવા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવશે. નવા અભ્યાસક્રમ બાબતે માહિતી આપતા હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડોક્ટર KK પટેલે જણાવ્યું કે જાહેર આરોગ્ય પર રિસર્ચ થઈ શકે તે હેતુથી વર્ષ 2026-27ના નવા શૈક્ષણિક સત્રથી આ માસ્ટર ઓફ પબ્લિક હેલ્થનો નવો અભ્યાસક્રમ 40 બેઠકો સાથે શરૂ કરવામાં આવશે. આગામી જનગણના 2027 આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. અગાઉ દેશભરમાં છેલ્લા વર્ષ 2011 જનગણના કરવામાં આવી હતી. આ ગણતરી દેશની દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યની હોવાનું વસ્તી ગણતરી નિયામક સુજલજે મયાત્રાએ જણાવ્યું હતું. નિયામક મયાત્રાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે યોજાનાર જનગણનાની કામગીરી મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ઘરયાદી અને મકાનોની ગણતરી HLO ગુજરાતમાં 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરાશે.
2: પહેલી વાર ભારત સરકાર એક સ્વગણતરીનો ઓપ્શન આપી રહી છે. એની વેબસાઇટ આપની પાસે છે કે ભાઈ સેન્સસનું સેલ્ફ ઇન્યુમરેશન જે છે, નવો ઓપ્શનમાં સેન્સસ ઇન્યુમરેશન જે સેલ્ફ ઇન્યુમરેશન, એમાં દરેકે દરેક વ્યક્તિ પોતાની રીતે કરી શકે છે. એમાં એણે પોતાનો મોબાઈલ નંબર નાખવાનો, એકવાર OTP આવશે એટલે માણસ રજીસ્ટર થશે. પછી એ વ્યક્તિ પોતાની રીતે આખે આખું પોતાના એ જ 33 પ્રશ્નો ભરી શકે છે. જ્યારે 33 પ્રશ્નો ભરાઈ જશે એટલે એક સેલ્ફ ઇન્ફોર્મેશન ID જનરેટ થશે, જે વ્યક્તિએ પોતાની પાસે રાખવાનો છે. જ્યારે વસ્તી ગણતરી તમારે ત્યાં આવે ત્યારે પહેલાં 33 પ્રશ્નો આખા ભરે, એના કરતાં તમારે સેલ્ફી ID આપવાનો છે. એટલે તાત્કાલિક 33 પ્રશ્નો જવાબ એમણે જે ભરશે તમારી પાસે આવી જશે. એટલે ખાલી વેરીફાય કરી અને સબમિટ કરી દેશે.
1: રાજ્યમાં આજથી 3 દિવસ ગરમી યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું કે આગામી 15 તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની સંભાવના છે, જ્યારે સુરત, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી 24 કલાક ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાતા તાપમાન 42-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. દરમિયાન રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાન મથક અને સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું, જ્યારે અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સિવાયના જિલ્લા અને શહેરના મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું હતું. IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. 169 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ 14

0: 1.5 ઓવરમાં 86 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 3 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાજ અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી. કાગીસો રબાડાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગે અને સાકિબ હુસેને 2 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલને અનુસરીને રાજ્યપાલનો ટ્રેન, બસમાં મુસાફરીનો અને કારના કાફલાને ઘટાડવાનો નિર્ણય. નાયબ મુખ્યમંત્રીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો, જ્યારે આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કર્યો. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક્શન પ્લાનનો અમલ. સંતરામપુર પોલીસે 37 લાખથી વધુની કિંમતના 248 કિલો પોસ્ટ ડોડા ઝડપ્યા, કાર ડ્રાઈવર ફરાર. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા, નાગરિકોને સાવચેત રહેવા સલાહ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
1: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી.
2: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: આપવા.
1: નમસ્કાર અને સ્વાગત છે તમારું તમારા પોતાના કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી માં. હું છું તમારો સાથી અનમોલ.
2: અને હું છું રોઝી. શ્રોતાઓ, આજની આ ક્ષણ કંઈક ખાસ છે, કારણ કે આજે આપણે એક એવી વાર્તા લઈને આવ્યા છીએ જે દિલને સ્પર્શી જશે, આંખો નમ કરી દેશે અને કદાચ હોઠો પર એક ઉમ્મીદ ભરેલું સ્મિત પણ છોડી જશે.
1: આજ વાત પર મને એક શેર યાદ આવ્યો છે.
2: જી ફરમાવો.
1: તો ટૂટે હુએ દિયો સે ભી રોશની માંગી હમને, ટૂટે હુએ દિયો સે ભી રોશની માંગી હમને, હર બંદ દરવાજે સે ભી જિંદગી માંગી હમને, જબ રાહે થી સુની ઓર સાથી થા બસ વિશ્વાસ, તબ ઉસ એક ઉમ્મીદ સે ભી ખુશિયાં માંગી હમને.
2: બહુ સરસ. બસ આજ ઉમ્મીદ સાથે જોડાયેલી છે આપણી આજની વાર્તા, જેમની ઉમ્મીદ ને જયારે મળ્યો એક યોજનાનો સહારો, તો બંધ બારણા ખુલી ગયા, સૂનું આંગણું ગુંજી ઉઠ્યું. તો શ્રોતાઓ તૈયાર થઈ જાઓ, સાંભળો આજનું નાટક.
1: ચાલો સાંભળીએ.
3: 4 વર્ષ થઈ ગયા, 4 વર્ષ કેટલું બધું સહન કર્યું છે.
4: નાઝનીન, આજે ફરી ડોક્ટર ઈરાનીનો ફોન આવ્યો હતો.
3: શું કહ્યું તેમણે?
4: એ જ જે આપણને પહેલેથી જ ખબર હતી, બીજું IVF પણ ના થયું.
3: ફરક 3 વાર IUI, 2 વાર IVF, હું હવે કેટલું બધું સહન કરું?
4: નાઝની,
3: તમે પણ હજી કેટલું સહન કરશો? દર વખતે લાખો રૂપિયા. ફરુખ, આપણે ક્યાં સુધી દેવામાં ડૂબતા રહીશું?
4: હા, મેં પણ આ જ વિચાર્યું હતું. પણ નાઝની, તારા વિના આ ઘર, આ જિંદગી, બધું અધૂરું છે. આપણે કોઈ રસ્તો કાઢીશું.
3: હવે કયો રસ્તો બાકી રહ્યો છે?
4: એ જ વાત જે આપણે આપણા

0: नाज़नीन, दरवाजा खोलो जल्दी।
1: अरे श्री, आटली वेली सवारे?
0: बेसो पहला।
1: अरे
0: आजो, मैं हमड़ा अखबार मा वांचियो, ते वांचियो?
1: शू?
0: जियो पारसी योजना।
1: आ वाली शू छे?
0: नाज़नीन, आ केंद्र सरकार नी योजना छे।
1: हिम?
0: खास आपड़ा पारसी समुदाय माटे, जे दंपतियों ने संतान सुख नथी मड़ी शकतु, तेमना माटे फर्टिलिटी ट्रीटमेंट थी लईने डिलीवरी सुधी, जन्म पछी नी देखभाल सुधी, बद्दा माटे 8 लाख रुपया सुधी नी सहाय।
1: हिम? शू कही रही छे?
0: साच्चू कही रही छूं। અને જે દંપતીઓને વાર્ષિક આવક 15 લાખ થી ઓછી છે, તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે, પૂરો।
1: અને જેમની આવક થોડી વધારે છે,
0: 15 થી 25 લાખ વાળા માટે 75%, અને તેનાથી ઉપર વાળા માટે 50% ખર્ચ કવર થાય છે। નાઝનીન, આ યોજના તારા માટે જ બની છે।
1: પરંતુ મારી ઉંમર, હું તો હવે 45 ની થવાની છું।
0: સાંભળ, મારી ભાભીની સહેલી દિનાઝ, તેની ઉંમર પણ ઓછી નહોતી। મુંબઈ, પુના, સુરત, નાગપુર, કેટલાય શહેરોમાં આ યોજનાઓથી સેંકડો દંપતીઓ લાભ ઉઠાવી ચૂક્યા છે।
1: સાચે જ શિરીન,
0: સાચે જ। હવે ફરોખને બોલાવ અને આજે જ આના વિશે જાણકારી મેળવો।
1: હા,
2: શું વાતો થઈ રહી છે બંને સહેલીઓમાં!
0: ફરોખ, આ વાંચો।
2: જીઓ પારસી પરિયોજના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય તરફથી સંચાલિત। નાઝનીન, આ તો ખરેખર સરકારી યોજના છે।
1: ફરોખ, મને લાગે છે એકવાર વધુ કોશિશ કરવી જોઈએ, આ વખતે આપણે એકલા નહીં હોઈએ।
2: તું તૈયાર છે? સાચે જ?
1: હા, ડોક્ટરે કહ્યું હતું મુશ્કેલ છે પણ અશક્ય નથી, હું એ અશક્ય નથી પર ભરોસો કરવા માંગુ છું।
2: તો ઠીક છે, આપણે આજે જ જઈએ છીએ।
3: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા।
4: નાઝનીનજી, મેં તમારી પાછલી બધી રિપોર્ટ્સ જોઈ છે। થાઇરોઇડના કારણે પરેશાની તો છે પણ આ અંત નથી।
1: પણ ડોક્ટર સાહેબા, ઉંમર પણ તો અમારી વિરુદ્ધ છે।
4: નાઝનીનજી, ઉંમર એક પડકાર છે, અડચણ નહીં। આ યોજના હેઠળ અમે એવા કેટલાય દંપતીઓનો ઈલાજ કર્યો છે જેમણે આશા છોડી દીધી હતી। હવે આર્થિક ચિંતા તમે બંને બિલકુલ ના કરો, બસ પોતાનો ઉત્સાહ જાળવી રાખો।
2: હા હા ડોક્ટર સાહેબ, અમે બંને પૂરી રીતે તૈયાર છીએ, જે પણ કરવું પડે।
4: બસ આ જ મારે સાંભળવું હતું, આપણે કાલથી શરૂ કરીએ છીએ।
1: ફરોખ, જો આ વખતે પણ...
2: ના, એ વિશે નહીં વિચારવું, જે થશે તે જોયું જશે, અત્યારે બસ અહીં રહે મારી સાથે।
4: નાઝનીનજી, ફરોખજી, અભિનંદન!
1: એટલે
4: તમે માં બનવાના છો અને તે પણ જોડિયા?
2: જોડિયા? સાચે જ?
1: શુક્રિયા, શુક્રિયા ડોક્ટર, ઈશ્વર તમને હંમેશા ખુશ રાખે। ફરોખ,
2: હા,
1: જો તો ખરા બંને ઊંઘી ગયા।
2: નાઝનીન, જો એ યોજના ના હોત તો?
1: પણ હતી ને, હતી, એટલે જ આ બંને આજે છે આ ઘરમાં, આપણા પોતાના।
2: જીઓ પારસીએ સાચે જિંદગી આપી આ બંનેને,
1: અને આપણને પણ ફરો, અને આપણને પણ।
2: હા,
3: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા।
5: જીઓ પારસી યોજના હેઠળ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ, ડિલિવરી અને જન્મ પછીની દેખભાળ માટે રૂપિયા 8 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। જે દંપતીઓની વાર્ષિક આવક રૂપિયા 15 લાખથી ઓછી છે, તેમના માટે પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે। રૂપિયા 15 લાખથી 25 લાખ આવક ધરાવતા દંપતીઓ માટે 75% અને 25 લાખથી વધુ આવક ધરાવતા લોકો માટે 50% ખર્ચ કવર કરવામાં આવે છે। આ યોજના આ સમુદાયની ઘટતી વસ્તીને રોકવામાં સહાયક છે, જે જાગૃતિ, લગ્ન અને લોકોની વિચારધારા બદલવામાં કારગર સાબિત થઈ। મુંબઈ, પુણે, નવસારી, સુરત અને નાગપુર જેવા કેટલાય શહેરોમાં રહેતા દંપતીઓ આ યોજનાથી લાભાન્વિત થઈ ચૂક્યા છે। ના જાણે કેટલાય ઘરોમાં કિલકારીઓ ગુંજી છે। આ માત્ર એક યોજના નથી, આ એક આખી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ છે।
6: તો જો તમે અથવા તમારા કોઈ ઓળખીતા પણ આવી કોઈ પરિસ્થિતિમાં હોય તો યાદ રાખો, મદદ હાજર છે।

मित्रों, आप समझ रहा था प्रायोजित कार्यक्रम मदद हमारी मंजिल आपकी आकाशवाणी छे, ने તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે માણીએ કાર્યક્રમ ચિત્રલોક.

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
0: વેલકમ બેક. આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. સ્ટુડિયોની ઘડિયાળ અત્યારે બતાવી રહી છે સવારના 10 વાગ્યાનો સમય, અને આ સમય છે તમારા મનની વાતો અને મનપસંદ ફિલ્મી ગીતોને માણવાનો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગમાં, જે આજે રજૂ કરશે ફોરમ દવે.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: मदद हमारी, अल्पसंख्यक कार्य मंत्रालय द्वारा प्रायोजित कार्यक्रम मदद हमारी मंजिल आपकी, सांभरो आवती काले सवारे 8:45।
2: हेलो, गुड मॉर्निंग।
3: गुड मॉर्निंग सर एफएम।
2: जी सुमित एफएम, कौन बोलो छो?
3: मैं चौधरी रमेश बोलो, वालोर से अंबाद गाम तालुको ताकी।
2: तमारो गाम केवु छे?
3: सरस छे मारो गाम।
2: अने तमारे सूरत थी केटली दूर छे?
3: सूरत थी 7 किलोमीटर।
2: तो सूरत आवानु थाय छे तमारे?
3: हा, वरस में 2-4 वार आवानु थाय।
2: आहा, तमारो काम काज शुं छे रमेश?
3: सिक्योरिटी में जॉब करू छु।
2: नाइट ड्यूटी होय के पछी मॉर्निंग में होय?
3: मारे दिवस में ड्यूटी होय छे, मॉर्निंग में।
2: अच्छा, तो नाइट ड्यूटी पर पण कोई ने कोई रहेवु पड़तु हशे?
3: हां, मारे तो फिर बैंक सगा टाइप छे गोल्डनवाड़ी।
2: अच्छा,
3: એટલે દિવસ માં જાય છે
2: અને દિવસે પછી તમે તમારું ટિફિન લઈને નીકળી જાઓ?
3: હા, સાંજે બનાવી દે મમ્મી, 9 વાગ્યાનો ટાઈમ બનાવી દે છે ના।
2: અચ્છા, બીજું બધું કેવું છે તમારા ગામમાં?
3: વરસાદ હતો હમણાં 2-4 દિવસ ચાલવા જોડા સાથે બરાબર ના
2: કેટલી ઉતરે
3: બાકી
2: મેં તો બહુ બધા શુગર ફેક્ટરી માં ગાલ્લા જતા પણ જોયા છે।
3: અત્યારે બરફ ગાળા વાળું ઓછું છે હમણાં ટ્રેક્ટરો ને, કારણ કે બરફ ગાળા વાળું હમણાં
2: બળદ ઉપર જોર જુલમ ખોટું કેટલું વજન ઉચકી ને જાય,
3: દયા પણ આવે આપણને,
2: જીવ જી જીવ દયા અર્થે પણ છે તે, આ સારું છે ટ્રેક્ટર પર આવી જાય તે।
3: દિલ દીવાના બે કરાર હોને લગા હૈ,
2: જાનશીન મૂવી।
3: હા હા, જાનશીન।
2: ઓકે, તો રમેશભાઈ તમને સંભળાવી દો આ ગીત સુરત એફએમ પર।
3: થેન્ક યુ મેડમ,
2: આવજો
3: આવજો।

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36-209
1: 0261-22-36-209 પર.
3: હેલો સુરત FM સ્પીકિંગ.
4: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
5: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
6: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
7: હેલો, ગુડ મોર્નિંગ. જી, કોણ બોલો છો?
8: હું લતાબેન બોલો છો.
7: લતાબેન ક્યાંથી બોલો છો?
8: હું છું સૈજલામ, ઉજનાથી.
7: લતાબેન કેમ છો?
8: સારું છે.
7: અને શું ચાલે છે? નવા જૂની?
8: નવા જૂની માં ચાલે જ કરે.
7: તો શું ચાલ્યા કરે છે, મને જરાક જણાવો ને.
8: તબિયત આવી હોય નહીં આવી હોય, કામ તો કરવાનું જ હોય.
7: જી,
8: એટલે દવા ચાલે છે.
7: શુગર પ્રેશર છે તમને?
8: હા.
7: એટલે માટે?
8: હા.
7: તો દવા બરાબર લો છો ટાઈમસર?
8: હા, દવા લે. શું? 3 છોકરા છે. એક નામ મનીષ, એકનું નામ મહેશ, એકનું નામ રૂપાલી. મહેશ નું ઓનું નામ રૂપાલી.
7: અચ્છા.
8: એના 2 પોયડા પોરી છે મહેશ ના. શિશુ ને શીશા.
7: અચ્છા.
8: ને મોટા ના પોયડા પોરી નું નામ છે ને અર્ષિતા ને રૂઢ.
7: બરાબર.
8: છોકરી
7: મળશે? મળશે. ધીરજ ના ફળ મીઠા. બોલો.
8: આ ગરવાનું નામ હીરાભાઈ.
7: એટલે હીરાભાઈ પાછળ બેઠા બેઠા તમને બધું બોલાવડાવે છે?
9: માતાજી નો
8: કે છે છોકરો.
7: આવજો
8: આવજો.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: હેલો, ગુડ મોર્નિંગ.
2: ગુડ મોર્નિંગ.
1: કોણ બોલો છો?
2: હું સ્વામિનારાયણ મંદિર પાસેથી ભરતભાઈ બોલું છું.
1: ભરતભાઈ કેમ છો?
2: બસ મજા.
1: શું ચાલે નવા જૂની?
2: નવા જૂનીમાં કઈ નઈ, હમણાં ફરી આવી પાસે.
1: ઠંડી
2: હવે ગરમી એટલે ગરમી પડે છે, તપાતું નથી ને ટીકાતું નથી, એવું આમ છે.
1: ખરી વાત છે.
2: કાલે તો 45 ડિગ્રી ગરમી હતી.
1: દરેક સીઝન જરૂરી છે ને?
2: હા, જરૂરી છે. એવું કઈ લખેલું હોય ગરમી થી કઈ ઉત્પાદન થતું હોય તો એની ગણતરી સાચા, આપણી ગણતરી ખોટી. કુદરત ને કોઈ દિવસ ખોટું નહીં બોલવાનું, બસ
1: નહીં બોલાય. ખરી વાત છે.
2: ગમ ખાવાનું, સહન કરવાનું.
1: હા, અને ગરમી માં તો કમ ખાઓ ગમ ખાઓ.
2: હા, ગરમી માં કમ ખાવ કરતા બરાબર છે. ગરમી એવી પડે છે કે સવાર થી બહાર બી નથી નીકળતું.
1: બરાબર છે.
2: અને આજના કઈ

0: આપને આખમાંથી આસપાવી મારા પત્ની નામ ગીતાબેન છે. મારા સ્ટાફ નું મારા ફેમિલી ના નામ આપવા માંગુ છું.
1: બોલો.
0: એક તો ગીતાબેન છે, બીજા છે શ્વેતાબેન માનલેવાલા છે, દેજીબેન ગોરસાવાલા છે, ભાવિક ગોરસાવાલા છે, અમિત કુમાર માનલેવાલા છે. અમારા આ દીકરી જમાઈ ના તમને નામ આપ્યા.
1: હમણાં
0: જે ફરવા ગયેલો હતો મોટી દીકરી જમાઈ સાથે જ થઈ ગયો.
1: શું વાત છે,
0: બે દીકરીઓ છે.
1: અચ્છા, ઓકે ભરતભાઈ, સરસ મજાની વાત સાથે તમને સરસ મજાનું ગીત સમાવ સુરત FM પર. આવજો
0: ભાઈ. ઓકે ભાઈ.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशंस लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: हेलो, गुड मॉर्निंग।
3: हेलो,
2: कौन बोल रहे हो?
3: सूरत एफएम।
2: जी, सूरत एफएम।
3: हेलो,
2: हाँ जी, कौन बोल रहे हो?
3: हेलो
2: हेलो, तुम्हारी पाछल बल्ला म्यूजिक को स्लो करो।
3: हेलो,
2: तुम्हारी पाछल म्यूजिक स्लो करा हो। कितनी लाउड म्यूजिक सांभळो छो तमे? બરાબર છે, પણ થોડું ધીરે સાંભળો ને, તો ગાડી ચલાવતા તમને પણ મજા આવે અને પાછળથી કોઈ હોર્ન મારે તો એ પણ ખબર પડે। તમારો અવાજ બરાબર નથી આવતો। ક્યાં જાઓ છો તમે બધા?
3: અમે બધા ગૌમુખ જઈએ।
2: અને તમે કોણ બોલો છો?
3: રિયા બોલું। રિયા,
2: અને ક્યારે આવશો પાછા?
3: આજે રાત્રે।
2: બરાબર,
3: બોલે તમને પૂછવાનું, જરા સી દિલ મે જગે બે જગે એ સોંગ સાંભળવું છે। કારણ કે હું સ્ટડી એટલે ભણ્યા જ કરું, ભણ્યા જ કરું, તો અત્યારે થોડું સ્ટ્રેસ થવું ચાલે છે।
2: બાજુમાં મમ્મી વાત કરતા લાગે છે।
3: હા, મમ્મી અને મામી વાત કરી રહ્યા છે।
2: ઓકે રિયા, તો તમે ગૌમુખ જઈ આવો, બહુ અવાજ આવે છે ટ્રાફિક નો।
3: હા હા, એ જરા ટ્રાફિક
2: માં। ઓકે, તો તમને સંભળાવી દઉં આ ગીત, આવજો।
3: થેન્ક યુ,
2: વેલકમ।

0: হ্যালো, গুড মর্নিং।
1: হ্যাঁ, গুড মর্নিং। কোথায়
0: জি? সুরত এফএম কল বলেছো?
1: হ্যাঁ, গীতাবেন বলেছো।
0: গীতাবেন কে আছি বলেছো?
1: পালনপুর জায়গা।
0: গীতাবেন শু করো ছো? আচ্ছা, અને તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા?
1: મારા લગ્ન ને ઉત્સમોચ્છા 40 વર્ષ પૂર થયા.
0: ઓહો, તો 40 વર્ષ થી તમે હાઉસ વાઇફ છો?
1: હા, બસ બંને ચાર છોકરી છે ને અમે બે છે. મમ્મી કે ચાર ચાર છોકરી પણની ગઈ છે.
0: અહા,
1: અમે બંને હમણાં એકલા જઈએ છે.
0: અચ્છા, ક્યાં ફરી આવ્યા હમણાં?
1: મેલે મનાર કસે ગયા ના રે, કેમ કે સિનિયર સિટીઝન થઈ ગયા એટલે બહુ નીકળાય નહીં આપણાથી.
0: બરાબર. તમારે સુરત માં ને સુરત માં કશે જવું હોય તો કઈ રીતે જાઓ?
1: હા, તો અમે જઈએ ને, એક્ટિવા છે અમારે ત્યાં.
0: તો તમે શીખ્યા છો મોપેડ?
1: ના બેન, ના મને નથી આવડતું.
0: એક સમય આવે ને ત્યારે એવું થાય કે આપણે પણ મોપેડ શીખી ગયા તો ચાલતે.
1: ના, એમાં શું થયું છે કે મારી એક વાર એક્સિડન્ટ થયેલું ને 91 માં, તો મારા હાથમાં પ્લેટ છે એટલે મને એના પપ્પા એમ કે તું જો પાછી ગાડી શીખો જશે ને પડી જશે પાછું કઈ નવું થશે એમ.
0: અચ્છા,
1: એટલે પછી એને મને નહીં શીખવી.
0: એટલે
1: શીખવા ગયેલી પણ
0: એમ
1: મને નહીં ફાવ્યું.
0: જી, અને એક વાર એક બીક ભરાઈ જાય ને તો જલ્દી નીકળે નહીં પછી.
1: ને પછી આપણને એમ જ થાય એમ કે કદાચ પડી ગયા ને આગી ગયું પાછું તો કઈ થાય. તો હું કેટલા વખત ફોન લગાવું છું બોલો, ડર રવિવાર.

0: આખી 10 વાર ફોન કરું પણ ફોન જ નહીં લાગે, ફોન જ નહીં લાગે.
1: ભગવાને ઓકે તો તમને
0: સાથમાં બધા
1: બસ એકદમ ફાઇન છે.
0: તમને
1: સંભળાવી દેવા ગીત સુરત FM પર.
0: થેન્ક યુ,
1: વેલકમ.

0: हेलो, गुड मॉर्निंग
1: हाँ, गुड मॉर्निंग सूरत एफएम।
0: जी, सूरत एफएम कौन बोलो छो?
1: हाँ, मैं अंजना बोलू छू। गुड मॉर्निंग फोरम बेन।
0: गुड मॉर्निंग अंजना बेन, केम छो? हूँ
1: हाँ, मजा ना समझ के कुछ
0: पण सरस छू।
1: મારે ગીત સાંભળવું છે,
0: કયું ગીત સાંભળવું છે?
1: સંભળાય નહીં જો મારા મિસ્ટર નું નામ લો, મારી બે છોકરીનું નામ લો।
0: હા બોલો।
1: હા, મારા મિસ્ટર નું નામ છે વિશાલ કુમાર, મારી છોકરી નું નામ છે રિયા, મારું અંજના, અને મારી સાસુ નું નામ છે વસંતી બેન, મારી બેટાણી નું નામ છે ભામિની બેન, એના છોકરા નું નામ છે શૌર્ય, મારા દિયર નું નામ છે વિસ્તૃત, મારા જેઠ નું નામ છે, મારા જેઠ નું છે એના નામ છે સંજય।
0: અંજના બેન, બધા આખો પરિવાર સાથે રહો છો તમે?
1: હા, એક ફેમિલીમાં જ રહેતો।
0: સવારથી કામકાજ ચાલુ થઈ જાય?
1: હા, સવારને શાંત પડી જાય પણ કામ નહીં પૂરું થાય।
0: એક્ચ્યુઅલમાં હાઉસ વાઇફ નું આ જ છે કે બહાર નોકરી નો તો ફિક્સ ટાઈમ હોય, પણ હાઉસ વાઇફ જે હોય છે ને તેનો કોઈ કામનો ટાઈમ નથી હોતો,
1: ટાઈમ નથી। હા, બસ
0: સારું છે કે આજના જમાનામાં પણ તમે બધા સાથે રહો છો, હળી મળીને રહો છો। ઓકે, તો તમને સંભળાવી દઉં તમારી પસંદગીનું ગીત સુરત એફએમ પર।
1: આવજો
0: આવજો।

0: સો ફ્રેન્ડ્સ, આજના ફોન ઇન પ્રોગ્રામમાં આપે જે સોંગ્સ એન્જોય કર્યા એ આ પ્રમાણે હતા. ફર્સ્ટ સોંગ આપે એન્જોય કર્યું 20 સાલ બાદ મૂવીનો, હેમંત કુમારનો અવાજ, મ્યુઝિક હેમંત કુમારનું એન્ડ લિરિક્સ શકીલ બદાયોનીના. ત્યારબાદ ફિલ્મ જા નશીનનું સોંગ આપે એન્જોય કર્યું સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના અવાજમાં, મ્યુઝિક આનંદ રાજ આનંદનું એન્ડ લિરિક્સ પ્રવીણ ભારદ્વાજના. ત્યારબાદ ફિલ્મ આરઝુનું સોંગ આપે એન્જોય કર્યું સોનુ નિગમ અને સાથીઓના અવાજમાં, મ્યુઝિક અનુ મલિકનું એન્ડ લિરિક્સ આનંદ બક્ષીના. ત્યારબાદ ફિલ્મ બેટી બેટેનું સોંગ આપે એન્જોય કર્યું મોહમ્મદ રફીના અવાજમાં, મ્યુઝિક શંકર જયકિશનનું એન્ડ લિરિક્સ હસરત જયપુરીના. ત્યારબાદ જન્નત મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું કેકેના અવાજમાં, મ્યુઝિક પ્રીતમનું એન્ડ લિરિક્સ સઈદ કાદરીના. ત્યારબાદ હમ સાથ સાથ હૈ મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું હરિહરન, ઘનશ્યામ વસવાની, પ્રતિમા રાવ અને સંતોષ તિવારીના અવાજમાં, મ્યુઝિક રામ લક્ષ્મણનું એન્ડ લિરિક્સ રવિન્દ્ર રાવલના. અને લાસ્ટમાં આપે એન્જોય કર્યું ફિલ્મ જાનવરનું સોંગ ઉદિત નારાયણ અને સુનિધિ ચૌહાણના અવાજમાં, મ્યુઝિક આનંદ મિલિંદનું એન્ડ લિરિક્સ સમીરના. સો કીપ લિસનિંગ સુરત FM 101.1 મેગાહર્ટ્ઝ.
1: તો ફ્રેન્ડ્સ, આ તો આજનો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે તમે માણ્યો ફોરમ દવે સાથે. અને ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર માણીશું બસ આ નાનકડા કમર્શિયલ બ્રેક બાદ.
2: આપ સુરત મે હો યા સુરત સે દૂર,
3: સુરત FM 101.1 કે આપકે પસંદીદા કાર્યક્રમ
2: કભી નહીં રહેંગે આપસે દૂર.
3: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ કે જરીએ
2: હંમેશા આપકે સાથ.
4: Fantastic fun for family.
5: 101.1

આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. ભલેને આપણે ગમે તેટલા ઉપાયો શોધીએ, પણ આપણને સૌને ક્યારેક ને ક્યારેક તો આ જીવન મુશ્કેલ લાગે જ છે. કદાચ એટલે જ કહેવાય છે કે એક્ઝિસ્ટન્સ ઇઝ અ ટાયરિંગ બિઝનેસ. ક્યારેક તો આપણને એવું લાગે કે જીવવું એ જ એક થકવી દેનારી ઘટના છે. અને પાછી કમાલની વાત એ છે કે આપણને જિંદગી ત્યારે પણ અઘરી લાગી શકે છે જે દિવસે કશું જ ખરાબ ન બન્યું હોય. જે દુઃખી છે એ તો છે જ, પણ જે બહારથી સુખી દેખાય છે એ પણ લોડમાં હોય છે કે જે પાસે છે એ ખોવાઈ ન જાય. ક્યારેક જિંદગી દરેક પળ જાણે આપણી મજાક કરતી હોય ને તેવું લાગે. કોઈ ઇન્ટરવ્યૂ આપવા નીકળે અને એમ વિચારે કે મને જલ્દી ટેક્સી કે બસ મળી જાય, અને એને ટેક્સી કે બસ મળી પણ જાય તો આગળ ટ્રાફિક જામમાં ફસાઈ જાય. પણ આ બધા વચ્ચે જો આપણને જિંદગીની મજા લેતા આવડી જાય અને આપણી આસપાસની પરિસ્થિતિને હળવાશથી લેતા આવડી જાય તો આપણને આ જીવન સરળ લાગવા માંડે. અને અત્યારે તો આવી સરળતા અને હળવાશ સાથે શરૂ કરીએ આજનો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર, આ મજાના સોંગ સાથે ફ્રોમ ધ મૂવી દામિની. કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકનો મેલોડિયસ વોઇસ, લિરિક્સ સમીર એન્ડ મ્યુઝિક નદીમ શ્રવણ.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: થઈ ગઈ વ્યવસ્થા.
4: શેની?
3: ગુડીની ફીસ ની.
4: દેખાડ.
3: 20,000 ની લોન તરત.
4: ખબર છે કોણ આપી રહ્યું છે? વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
5: RBI કહે છે,
6: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

આકાશવાણી સુરત 101.1 FM પર આજે તમે સુરતી સિઝલરની લિજ્જત માણી રહ્યા છો નેહા સાથે. મિત્રો, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની અપીલ કરી છે, પણ ઉનાળાનું સ્વાદિષ્ટ સોનું તો કેરી છે. બધા ફ્રૂટમાં કેરી એક એવું ફ્રૂટ છે કે જેને આપણે ગુજરાતીઓ ફ્રૂટ તરીકે ઓછું પણ એના રસને જમવા સાથે મિષ્ટાનની જેમ વધુ આરોગીએ છીએ. અને આ કાળઝાળ ગરમીની સિઝનને કેરી ગાળો કરીને આપણે હુરતીઓ તો વળી ઉત્સવની જેમ ઉજવીએ પણ ખરા. બીજા કોઈ ફ્રૂટને આપણે 1.5 મહિના સુધી ભોજન સાથે ખાતા નથી. વિચારો તો, કયું એવું ફ્રૂટ છે જેનો રસ રોટલી કે પૂરી સાથે પીરસાય તો શાકની જરૂર પણ ન પડે. આ વિશેષતા માત્ર કેરીમાં છે, અને એમાંય ગીર તલાલાની કેસર કેરીની તો વાત જ નિરાળી. અને આ કેસર કેરીની મીઠાશ સોળે કળાએ તો જ ખીલી ઉઠે જો કેરી યોગ્ય સમયે યોગ્ય જગ્યાએથી લીધેલી અને યોગ્ય રીતે પકવેલી હોય. જેમ સુરતી સિઝલર સોળે કળાએ ખીલી ઉઠે, જો આપણી આવી રસપ્રદ વાતો સાથે માણવા મળે એવા જ રસીલા ગીતો. તો લો, આવી રહ્યું છે મીઠાશ વેરતું આ સોંગ ફ્રોમ ધ મૂવી મેરે યાર કી શાદી હૈ, ઇન ધી વોઇસ ઓફ ઉદિત નારાયણ, સોનુ નિગમ એન્ડ અલકા યાજ્ઞિક. લિરિક્સ જાવેદ અખ્તર, મ્યુઝિક જીત પ્રીતમ.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરી એ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સઅપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
4: પોલીસ?
5: મિસ સીમા?
4: જી.
5: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
4: કેમ પણ હું
5: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
4: ડિજિટલ અરેસ્ટ?
5: 1 લાખ આપો, બચી જશો.
4: આટલા પૈસા?
5: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે.

0: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે. ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું. આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
1: હેલો મમ્મા.
2: હાય.
3: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
4: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
6: દોસ્તો, 2024 નું એક સંશોધન કહે છે કે 100 ગ્રામ કેરીના રસમાંથી 10 મિલીગ્રામ જેટલું B12 મળી શકે છે, અને કેરીની શેકેલી ગોટલીના ટુકડા મુખવાસમાં લેવાથી કે એનો પાવડર લેવાથી પણ B12 મળી શકે, અને કેરી ચૂસીને ખાવાની મજા જ કંઈ ઓર છે. ઘણા તો છાલ અને ગોટલાનો કસ નીકળી જાય ને ત્યાં સુધી કેરી ચૂસીને ખાઈ શકે છે, બોલો. અને કેરી ચૂસીને લેવાથી સાચા અર્થમાં શરીરમાં 32 કોઠે દીવા થાય છે, અને કેરી ચૂસવાની આ ઘટનામાં શરીર, મન અને આત્મા ત્રણે એકરૂપ થઈ જાય છે. કેરીમાં રહેલું B12 આપણા શરીરને ઉપયોગી થાય અને સાથોસાથ આપણું શરીર અને મન બંને તૃપ્ત થાય, ખરું ને? કેરી ચૂસવાથી એના ફાઈબર કે રેસા આંતરડાને ફાયદો કરે છે અને પાચન સુધારે છે. પણ એના માટે કેરીમાંથી ખરાબ ભાગ દૂર કરીને સારી રીતે કેરી કેમ ચૂસવી એ કળા શીખવી પડે. કેરી સિવાય ટેટી અને તરબૂચને વચ્ચેથી કાપીને એને આઈસ્ક્રીમની જેમ ચમચીથી ખાવામાં આવે તો એનો પણ એક અલગ જ આનંદ છે. અને આવી જ આનંદ સાથે માહિતીની વાતો તમને સાંભળવા મળે છે આપણા ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલરમાં, જે માણવા મળે છે રોજ સવારે 11 વાગ્યાથી તમારી ફેવરિટ ચેનલ આકાશવાણી સુરત 101.1 FM પર. અને આ જ વાત પર હવે માણીએ આ હેપ્પી સોંગ ફ્રોમ ધ મૂવી મુબારકા, ઇન વોઇસ ઓફ મિકા સિંગ એન્ડ પ્રકૃતિ કક્કર, લિરિક્સ કુમાર, મ્યુઝિક ગૌરવ રોશિન.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
2: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી સાંભળો આવતીકાલે સવારે 8:45.
4: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
5: મિત્રો, સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કે પછી કોઈ ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવા જઈએ, ત્યાં પ્લાસ્ટિક કે સ્ટીલની થાળીને બદલે આપણી સામે મસ્ત મોટું લીલુંછમ કેળાનું પાન પાથરી દે. આપણને એમ થાય કે અત્યારના આ મોર્ડન થાળી વાટકાના યુગમાં હજુ આ લોકો પાંદડા ઉપર જ કેમ ખાય છે? પણ તેની પાછળ સાઉથની સદીઓ જૂની સભ્યતાની રીતભાત છે. કેળાના પાન પર કુદરતી રીતે એક મીણ જેવું પડ હોય છે અને એમાં પોલિફિનોલ્સ નામના એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે. હવે થાય એવું કે એ પાન ઉપર જેવો ગરમાગરમ ભાત કે સાંભર પીરસાય એટલે પેલું મીણ જેવું પડ ઓગળે અને એમાંથી એક મસ્ત દેશી સુગંધ ખોરાકમાં ભળે અને સાથે પેલા પોષક તત્વો પણ ભળે જે આપણી પાચન શક્તિને એકદમ જોરદાર બનાવી દે. આજે આપણે હેલ્થ કે ડાયટ માટે ગ્રીન ટી પીએ છીએ ને, એવા તત્વો આ કેળાના પાનમાં સાવ સરળતાથી મળી જાય છે અને સુરતી સિઝલરમાં સાંભળવા મળી જાય છે આપણી આવી મસાલેદાર વાતો સાથે એવા જ મજેદાર ગીતો. સો લેટ્સ એન્જોય ધીસ બ્યુટિફુલ સોંગ ફ્રોમ ધ મૂવી જોધા અકબર. સોનુ નિગમ અને મધુશ્રીએ સ્વર આપ્યો છે, ગીત લખ્યું છે જાવેદ અખ્તરે અને સંગીત એ આર રહેમાનનું.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
2: હા, સુરત એફએમ.
1: કોણ બોલો?
2: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
1: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
2: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
1: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. સુરત એફએમ. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140. અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
3: Fantastic fun for family. 101.1 MHz,
4: Surat FM. હા, તો આપણે વાત કરી રહ્યા હતા પેલા કેળાના પાનની. તો આ કેળાના પાનનો બીજો સૌથી મોટો ફાયદો ચોખ્ખાઈનો છે. આપણે બહાર જમવા જઈએ ત્યારે સ્ટીલ કે પ્લાસ્ટિકની પ્લેટો બરાબર ઘસી ન હોય અને બેક્ટેરિયા ત્યાં જ પાર્ટી કરતા હોય એવું પણ બને. જ્યારે આ કેળાના પાન તો ઉપરવાળાની ફેક્ટરીમાંથી આવેલા ફ્રેશ વોટરપ્રૂફ પતરાળા છે. જમતા પહેલાં ખાલી થોડુંક પાણી છાંટીને હાથ ફેરવી દો એટલે બધી ધૂળ સાફ, અને ખાઈને સીધું ફેંકી જ દેવાનું એટલે કોઈ ઇન્ફેક્શનનો ડર જ નહીં. અને સાઉથ ઇન્ડિયન થાળી એટલે પાછો કોઈ નાનો સૂનો કાર્યક્રમ નથી હોતો. ભાત, સાંભર, રસમ, 2-3 જાતની ચટણીઓ, અથાણું, અવિયલ ને એવી ઢગલો આઈટમો હોય. અને આ બધો ખજાનો સમાવવા માટે આપણી સાદી થાળી તો ટૂંકી જ પડે. અને આ કેળાનું પાન સાઈઝમાં એટલું મોટું હોય કે આખો જમણવાર એમાં એક સાથે મસ્ત રીતે ગોઠવાઈ જાય. જેમ સુરતી સિઝલરમાં મસ્ત રીતે ગોઠવાયેલા છે, આપણી આવી કામની વાતો સાથે એવા જ કમાલના ગીતો. તો લો, આવી રહ્યું છે એક આવું જ કમાલનું ગીત ફ્રોમ ધ મૂવી કાબિલ, જુબિન નોટિયાલના સ્વરમાં, જેને લખ્યું છે મનોજ મુંતશીરે અને સંગીતબદ્ધ કર્યું છે રાજેશ રોશને.

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार। थई जाओ सवार सुरीला समयनी पाखों पर, करिए गुजरा हुआ जमाना नी सुरीली सफर।
1: सोमवार थी शुक्रवार
0: सांजे 6 कलाके
2: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
3: 101.1
4: मेगाहर्ट्ज़ सूरत एफएम। हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
5: हाँ, सूरत एफएम।
4: कौन बोलो?
5: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
4: ओके, केवो चाले छे आपनो व्यापार?
5: चाले राके बेन, बहु मजा नथी आवती।
4: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुंचाड़ो आपनी वात। जाहिरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
3: सूरत एफएम।
4: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
3: સુરત એફએમ।
2: જો ચાહું એક પલ મે કર દિખાઉં, મેં જાદુગર એસા જો કિસી સે હાર ના માનું।
0: અચ્છા, તો ઘુમાઈએ છડી ઓર કરીએ કુછ એસા। મેં ઘુમું પૂરી દુનિયા પર, ના હો મેરા રેડિયો મુજસે દૂર।
2: બસ ઇતની સી બાત, તો નિકાલીએ અપના મોબાઈલ ઓર જો કહેતા હું વો કરીએ હુઝૂર।
0: યે લો, આ ગયા મોબાઈલ હાથ મે।
2: એન્ડ્રોઇડ યા આઈઓએસ પ્લેટફોર્મ સે કરીએ ડાઉનલોડ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ। और अब देखिए जादू, सिर्फ लाइव रेडियो ही नहीं, एक ही ऐप में आपको मिलेगा लाइव टीवी, न्यूज, एंटरटेनमेंट और इन्फॉर्मेशन भी।
0: वाह, ये तो कमाल का मोबाइल ऐप है।
2: प्रसार भारती नेटवर्क, अब कहीं भी कभी भी आपके मोबाइल स्क्रीन पर।
0: तो आनंद लीजिए विविध भारती सूरत के कार्यक्रमों का
2: न्यूज ऑन एयर मोबाइल ऐप पर।
1: Fantastic fun for family.
3: 101.1 megahertz Surat FM.
6: અને સુરતી સિઝલરના અંતમાં આ મનભાવન મુખવાસ તમારા માટે ખાસ। આ કેળામાંથી પાઇનેપલ કેવી રીતે બને ખબર છે? અરે, એમાં આટલું બધું વિચારવાનું ના હોય, બસ બનાનાઝમાંથી આગળનો બી કાઢી નાખીએ તો બની જાય અનાનાસ। અને આ મજાની વાત સાથે તમારા હોઠો પર આવેલા આ હળવા સ્મિત સાથે માણીએ આજના સુરતી સિઝલરનું આ અંતિમ સોંગ ફ્રોમ ધ મૂવી એનિમલ, અરિજિત સિંઘના સ્વરમાં, જેને લખ્યું છે સિદ્ધાર્થ ગરિમાએ અને સંગીત આપ્યું છે શ્રેયસ પુરણિકે।

तो फ्रेंड्स, सुरती सिझलरની મસ્તી ભરી સફર આજે બસ અહીં સુધી જ. આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. અને બપોરના 12 વાગવા આવ્યા છે, તો થોડી જ પળોમાં સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ સજાવીશું યાદો કી મહેફિલ. અને નેહાને રજા આપો એ વાત સાથે કે તમારું બ્લડ ગ્રુપ ભલે ગમે તે હોય, બટ ઓલવેઝ બી પોઝિટિવ એન્ડ સ્પ્રેડ પોઝિટિવિટી. ગુડ બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.

0: रामलखन फिल्म का ये गीत आप सुन रहे थे मनहरदास, अनुराधा पौडवाल और साथियों की आवाजें, आनंद बख्शी के बोल, लक्ष्मीकांत प्यारेलाल का संगीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં. રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: मन्नन उदास, अलका याग्निक और साथियों की आवाजों में खलनायक फिल्म का गीत आप सुन रहे थे। आनंद बख्शी के बोल, लक्ष्मीकांत प्यारेलाल की तर्ज।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: મદદ હમારી, અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી સાંભળો આવતીકાલે સવારે 8:45

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: मानो रविदास कंचन और आनंद की आवाज में आप सुन रहे हैं कुर्बानी फिल्म का ये गीत इंदिवर के संगीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: તમારી વાતો તમારા અવાજમાં,
3: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
2: હો બહાર કે ઘરમાં,
3: રહેશે સુરત એફએમ તમારા દિલમાં।
2: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
2: 0261-22-36209
3: 0261-22-36209 પર।
4: હેલો, સુરત એફએમ સ્પીકિંગ।

0: ज्यादा तुम सब जानो इस दुनिया का हाल। अब ना करो सवाल बच्चों, अब ना करो सवाल।
1: नर्तकी फिल्म का ये गीत आपने सुना और ये सवाल है।
2: आकाशवाणी समाचार सोनल परमार वाचे छे। सौ प्रथम मुख्य समाचार। તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલગા વેત્રી કસગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો। ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામીએ આજે રેકોર્ડ પાંચમી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। પેટ્રોલ ડીઝલની કરકસરના ભાગરૂપે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના કોન્વોમાં કાપ મૂક્યો। નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા બે ડઝન લોકોની પૂછપરછ કરી। સોના ચાંદીના ભાવમાં વધારો, ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે કારોબાર। અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે। તમિલનાડુમાં સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની તમિલગા વેત્રી કસગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો છે, જેમાં 144 ધારાસભ્યોએ સરકારના તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 22 ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું। સરકારને ગૃહમાં સ્પષ્ટ બહુમતી મળી હતી। મુખ્ય વિપક્ષી પક્ષ ડીએમકે કાર્યવાહી દરમિયાન વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું। શ્રી વિજયની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં માત્ર 160 બેઠકો જીતી હતી। તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શ્રી વિજયને ગૃહમાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપ્યો હતો। ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામી આજે રેકોર્ડ પાંચમી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। લોકનિવાસ ખાતે આયોજિત એક સમારોહમાં પુડુચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાસનાથને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા। સમારોહમાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના મલ્લાદી કૃષ્ણરાવ અને ભાજપના એ નમસ્વયંને પણ મંત્રી તરીકે શપથ લીધા। હાજર રહેલા લોકોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી એલ સંતોષ, પ્રદેશ ભાજપ પ્રમુખ વી પી રામલિંગમ, અધિકારીઓ અને પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ઘરેલુ પ્રવાસો માટે તેમના કાફલામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે। વિશેષ સુરક્ષા સમૂહ એસપીજી પ્રોટોકોલ હેઠળ ફરજિયાત તમામ આવશ્યક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો ગુજરાત અને આસામની તેમની તાજેતરની મુલાકાતો દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો। આ પગલું પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવીને આર્થિક મજબૂતીમાં ફાળો આપવા માટે પ્રધાનમંત્રીની 7 અપીલોને અનુરૂપ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર કાફલામાં ઘટાડો થવા છતાં પ્રધાનમંત્રીની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ મુખ્ય સુરક્ષા વ્યવસ્થા યથાવત રહેશે। પ્રધાનમંત્રી મોદી અધિકારીઓને કોઈપણ નવી ખરીદી કર્યા વિના શક્ય હોય ત્યાં તેમના કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના કાફલાને ઘટાડીને અડધાથી પણ ઓછું કર્યું। આ પગલું પ્રધાનમંત્રી દ્વારા નાગરિકોને આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને મધ્ય પૂર્વ સંકટ વચ્ચે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવીને આર્થિક સ્થિરતામાં યોગદાન આપવા માટે કરવામાં આવેલી 7 અપીલોને અનુરૂપ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત અરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે। 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે। બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે, તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું। તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે। તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ ઝેટન સાથે વાતચીત કરશે। શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથિનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ્રિક ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે। તેમની મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે ત્રીજી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે પહોંચશે। તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. નીટ પરીક્ષાના પેપર લીક થવાની તપાસ માટે સીબીઆઈ ટીમ જયપુર પહોંચી હતી અને રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG દ્વારા ધરપકડ કરાયેલા લગભગ 2 ડઝન લોકોની પૂછપરછ કરી હતી. દરમિયાન તપાસના ભાગરૂપે SOG દ્વારા સીકર અને નજીકના વિસ્તારોમાં સેંકડો લોકોની પૂછપરછ કરવામાં આવી છે. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઘટાડા બાદ વધારો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવોમાં આંશિક ઘટાડાને કારણે શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 340 કરતાં વધુ અને નિફ્ટીમાં 115 અંક કરતાં વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં આજે 6% સુધીનો મોટો ઉછાળો જોવા મળ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જના વાયદા બજારમાં જૂન કોન્ટ્રાક્ટ માટે સોનું લગભગ 6% વધીને 1,62,597 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે જુલાઈ કોન્ટ્રાક્ટ માટે ચાંદી લગભગ 6.4% વધીને 2,96,821 રૂપિયા પ્રતિ ગ્રામ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, એમ તાજેતરના અહેવાલો દર્શાવે છે. જોકે ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં 8% સુધીનો વધારો થયો હતો. સરકારે સોના અને ચાંદી પર સેસ સહિત આયાતે ડ્યુટી 6% વધારીને 15% કરી છે. પ્લેટિનમ પરની આયાત ડ્યુટી પણ 6.4% વધારીને 15.4% કરવામાં આવી છે. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે રૂપિયાને ટેકો આપવા માટે સરકારે સોના અને ચાંદી પરનો આયાત શુલ્ક વધારીને 15% કર્યો છે. આ દરો બુધવારથી લાગુ પડી ગયા છે. નાણાં મંત્રાલયે આ સંબંધમાં મંગળવારે મોડી રાત્રે અધિસૂચના બહાર પાડી. તે મુજબ સરકારે સોના અને ચાંદીની આયાત પર 10% મૂળભૂત સીમા શુલ્ક અને 5% કૃષિ માળખાકીય સુવિધા અને વિકાસ ઉપકર લગાવ્યો છે. આનાથી પ્રભાવી આયાત વેરો 6%થી વધીને 15% થઈ ગયો છે. આ દરો આજથી લાગુ પડી ગયા છે. નાણાં મંત્રાલયની અધિસૂચના 16/2026માં સીમા શુલ્ક દ્વારા કિંમતી ધાતુઓ અને તેમાંથી બનેલી વસ્તુઓ માટે સીમા શુલ્કના દરોને અપડેટ કરવામાં આવ્યા છે. અધિસૂચના અનુસાર સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ પર 5% શુલ્ક લાગશે, જ્યારે પ્લેટિનમથી બનેલી વસ્તુઓ પર આ દર 5.4% હશે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું લખનૌમાં નિધન થયું. તેમની ઉંમર હજુ માત્ર 38 વર્ષની હતી. સૂત્રો અનુસાર તેઓ બીમાર હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરના મતે પ્રતીક યાદવને સિવિલ હોસ્પિટલમાં 6:15 લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું અવસાન થઈ ગયું હતું. તિરુપુર જિલ્લાના વેલ્લાકોવિલ કરૂર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પોલીસ ચેકપોસ્ટ પાસે આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ફરજ પરના પોલીસકર્મી સહિત 6 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું. રસ્તાના ડિવાઇડર સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થયેલા ટ્રકને પોલીસકર્મી રવિચંદ્રન હટાવી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી કાર અચાનક કાબુ ગુમાવીને ટ્રક સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં પોલીસકર્મી રવિચંદ્રન, ટ્રક ડ્રાઈવર અને કારમાં સવાર 4 લોકો સહિત કુલ 6 લોકોના મોત થયા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. વેલ્લાકોવિલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો આજે વહેલી સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહોંચ્યા. તેઓ આવતીકાલથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલગા વેત્રી કઝગમ TVK સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો. ઓલ ઇન્ડિયા NR કોંગ્રેસના નેતા N રંગાસ્વામીએ આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પેટ્રોલ ડીઝલની કરકસરના ભાગરૂપે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના કોન્વોમાં કાપ મૂક્યો. નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા 2 ડઝન લોકોની પૂછપરછ કરી. સોના ચાંદીના ભાવમાં વધારો, ભારતીય શેર બજારમાં ઉછાળા સાથે કારોબાર. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ઇંધણની બચત અંગેની પ્રધાનમંત્રીની અપીલ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાંથી 4 ગાડી હટાવવાનો નિર્ણય લીધો છે, જેનો અમલ તેમણે આજથી કરી દીધો છે. અમરેલીના રાજુલા ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે માત્ર 5 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા. વીવીવાયપી કલ્ચર છોડીને સામાન્ય નાગરિકની જેમ ઓછા વાહનો સાથે પ્રવાસ ખેડી તેમણે વહીવટીતંત્ર અને જનતાને પ્રેરણાદાયી સંદેશ આપ્યો. રાજ્યના ગૃહ વિભાગની બેઠકો હવે વર્ચ્યુઅલી યોજાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીની અપીલ બાદ આ નિર્ણય લીધો, જેથી હવે ગાંધીનગરની બેઠકમાં ગાંધીનગરના બહારના અધિકારીઓને રૂબરૂ નહીં બોલાવાય, તેઓ વર્ચ્યુઅલી જોડાશે. શ્રી સંઘવીએ પોતાના ગાડીઓના કાફલામાં પણ કાપ મૂક્યો છે. તેમના કાફલામાં હવે માત્ર 3 ગાડી જોવા મળશે. બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાએ સરકારી ગાડીનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના મંત્રીઓને હવે ગાડીઓનો કાફલો નહીં ફાળવવામાં આવે. રાજ્ય સરકારે આજે ઇંધણ બચત અંગે લીધેલા નિર્ણય અનુસાર સુરક્ષા શ્રેણીમાં આવતા વીવીઆઈપી સિવાય કોઈને પાયલોટિંગ કાર અપાશે નહીં. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સિવાય તમામને આ લાગુ પડશે. રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલની કરકસર માટે આ મહત્વનું પગલું સાબિત થશે. મહીસાગર જિલ્લાના નાગરિકોને પોતાની રજૂઆતો માટે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી સુધી જવું ન પડે તે માટે પોલીસ અધિક્ષક સફીન હસને નવી પહેલ શરૂ કરી છે. હવે તેઓ કડાણા અને સંતરામપુરના નાગરિકો માટે દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે સંતરામપુર પોલીસ મથકે હાજરી રહેશે. તેમજ બાલાસિનોર અને વીરપુરના નાગરિકો માટે દર મહિનાના બીજા અને ચોથા બુધવારે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેશે. આ પહેલ અંગે તેમણે વધુ માહિતી આપી.
1: અવારનવાર પોલીસ અધિક્ષકને મળવા માટે લુણાવાડા સુધી આવતા હોય છે. આવા ઘણા અરજદાર એવા હોય છે કે જે ખૂબ ગરીબ અથવા મધ્યમ વર્ગમાંથી આવતા હોય છે અને પોતાનો સમય અને પૈસાનો વ્યય કરી અને એમને લુણાવાડા સુધી આવવું પડતું હોય છે, જેને ધ્યાનમાં રાખી અને આજ પછીથી એવો નવો અભિગમ અપનાવવામાં આવે છે કે એસપી પોતે જ એમના વિસ્તારમાં જઈને એમની રજૂઆત સાંભળશે અને જેના ભાગરૂપે કોઠંબા, લુણાવાડા અને ખાનપુર તાલુકાના લોકો પણ અહીંયા લુણાવાડા ઓફિસ આવીને ગમે ત્યારે મળી શકે છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજથી 2 દિવસ ભાજપના સંસદીય બોર્ડની બેઠક યોજાઈ રહી છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા માટેની ચર્ચા કરાશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અભિયાન અંતર્ગત કાર્યવાહી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આજે મચ્છીપીઠ અને આસપાસના વિસ્તારમાં કાચા તેમજ શેડના દબાણો દૂર કરાયા. કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ દબાણ હટાવી દીધા, જ્યારે બાકીનો કાટમાળ તંત્રએ દૂર કર્યો હતો. છોટાઉદેપુરના જંગલ વિસ્તારોમાં વસતા આદિવાસી પરિવારો માટે લાખ રોજગારીનું મહત્વનું સાધન બની રહ્યું છે. કેવડી વિસ્તારના જંગલોમાં આવેલા કોસુમના વૃક્ષો પર લાખ બેસાડવાની પરંપરાગત કળા જાણતા લોકો દિવાળીના સમયગાળા દરમિયાન લાખના જીવાણુઓ વૃક્ષો પર બેસાડે છે. ત્યારબાદ કેટલાક મહિનાઓમાં લાખ તૈયાર થતાં તેને ઉતારી બજારમાં વેચાણ કરાય છે. આ અંગે સ્થાનિક ગિરીશ નાયકે વધુ માહિતી આપી.
2: કુસુમના ઝાડ અમારા કેવડી ગામના જંગલોમાં વધારે છે, ત્યારે એ લાખ અમે એના ઉપર મૂકીએ છીએ અને એ અમારે મૂકવાની સિઝન હોય છે, દિવાળીમાં મૂકવાની હોય છે અથવા ઉત્તરાયણમાં મૂકવાની હોય છે. એને મૂકીને પછી જે જીવાત નીકળે એ પાકા થાય એટલે પછી એને અમે ઉતારી લઈએ છીએ. ઉતારવાની પ્રક્રિયા એ મૂકીએ એના પછી લાખ ધીમે ધીમે થોડીક લાલાશ પડતી હોય છે, પેલા જીવાત પાકા થાય એમ, પછી એના ઉપર વ્હાઈટ દેખાતું હોય છે. એના ઉપરથી વ્હાઈટથી પછી એના એના જે દાણા છે જાડા થતા હોય છે, એટલે જાડા થઈ જાય બરાબર પાકી થઈ જાય નહીં લાલ કલર, એને આપણે ભાંગીને તોડીને જોઈએ એટલે એ કલર રેડી થઈ ગયો હોય એટલે આપણે એને ઉતારવાનું રેડી થઈ ગયું હોય.
0: રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે આજે અને આવતીકાલે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, બોટાદ તથા અમરેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. મહેસાણામાં વિસનગર, કડી, વિજાપુર, ઊંઝા અને બેચરાજી પાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરવામાં આવી. આગામી 19 તારીખે સંબંધિત પાલિકાઓના સભાખંડમાં નવા ચૂંટાયેલા નગરસેવકોની પહેલી સાધારણ સભા યોજાશે. તેમાં મતદાનના અંતે પાલિકાઓના નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે 5 નગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવે છે. ગુજરાતે નાળિયેરની ખેતીમાં વિક્રમજનક ઉત્પાદન નોંધાવ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ટેન્ડર કોકોનટનું ઉત્પાદન અંદાજે 20% વધ્યું છે. આજે ખેડૂતો વાર્ષિક લગભગ 26 કરોડ નાળિયેરનું ઉત્પાદન કરે છે. રાજ્યના આશરે 28,000 હેક્ટર વિસ્તારમાં નાળિયેરની ખેતી કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेकू वज्रदंती, भारत का गम

0: रखे हर चाबी का ताला, ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला ला।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम सखी सहेली बस कुछ ही पलों में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

0: भाई तुम तेरा क्रेज इस गाने है ना, जब अच्छा अच्छा खाना सामने हो ना तो हमारी पायल थिरकने लगती है, हमारी पायल बजने लगती है। तो देखो मेरे एक साथी लिखते हैं कि मैं सूरत का रहने वाला हूँ और सूरत का खाना और काशी का डैश डैश फेमस है, सो तो मैं खुले पेट से सबको कहता हूँ कि हाँ मैं चटोरा हूँ, खाने के लिए जीता हूँ। स्वर्ग या नरक में ना जाने खाने को मिले या ना मिले, भगवान को भी लगना चाहिए कि मेरा भेजा बंदा खा पी कर धरती से लौटा है। बहुत इन्होंने हंसने वाले स्माइलीज लगाए हैं। और अगला संदेश क्या है?
1: बहुत सारे हमारे साथियों,
0: अच्छा एक साथी और लिखते हैं, सुनाली हम पढ़ लेते हैं कि पहली बात तो खाएंगे नहीं तो जिएंगे कैसे, इसलिए खाने के लिए जीना चाहिए, उससे अच्छी सेहत होती रहती है और जब तक स्वस्थ है तब तक जी भरकर खाना चाहिए, लेकिन योग और वॉक करना चाहिए।
1: और अब लेते हैं एक अंतराल।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
3: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો। અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત। પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો, તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક નો મહિનો। આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।
1: को स्वस्थ, खुशहाल और संतुलित बनाए, क्योंकि अच्छा जीवन केवल स्वाद से नहीं अच्छे स्वास्थ्य और सुकून से भी बनता है।
0: क्या बात है,
1: बहुत सुंदर बात।
0: हमारे साथी लिखते हैं कि दुनिया में बहुत सारे लोग खाने के लिए जीते हैं और जब समझ में आता है कि जीने के लिए समतौल खाना जरूरी, तब तक वक्त निकल चुका होता है। इसलिए जीवन करी जीविता अन्न हे पूर्ण ब्रह्म उदर भरण नोहे जानिजे यज्ञ कर्म, ये बात सही समय पर जान लो। अर्थ है इसका कि शरीर का यज्ञ शुरू रहने की समाधि यानी खाना होता है, ये बात पहचान लो। बहुत सुंदर।

0: सखी सहेली।
1: सखी सहेली कार्यक्रम की प्रस्तुतकर्ता अनुश्री पाठक।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
3: FM 101.1 મેગાહર્ટઝ પર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: डिसऑर्डर से बचने के लिए व्यक्ति को स्वस्थ आहार लेना, दिन में 3 समय भोजन करना, अधिक भोजन करने से बचना और नियमित रूप से शारीरिक गतिविधि करने से इस विकार से बचा जा सकता है। तनाव या डिप्रेशन के कारण भोजन विकार या ईटिंग डिसऑर्डर्स हो सकते हैं, क्योंकि तनाव से ग्रसित व्यक्ति को भूख नहीं लग पाती है या वह तनाव के कारण के भोजन नहीं करता है, जिससे भोजन विकार या ईटिंग डिसऑर्डर की संभावना बढ़ जाती है। तो दोस्तों, यह था आज का एपिसोड। अगले प्रोग्राम में फिर मुलाकात होगी, तब तक आप चेतन को दीजिए इजाजत। नमस्कार दोस्तों, आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039। आई रिपीट 09515227039। हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट feedbackamc1@gmail.com। दिस प्रोग्राम इज प्रोड्यूस्ड एंड स्पॉन्सर्ड बाय एडवेंटिस्ट मीडिया सेंटर।
1: આહતો પ્રજીત કાર્યક્રમ લમ્હે હવે પછી આજ કે મહેમાન, જેમાં શાયર અને સેવાનિવૃત્ત અધિકારી રાજેશ રેડ્ડી સાથે યુનુસ ખાનની વાતચીત આપ સાંભળી શકશો બસ થોડી જ વારમાં। સાંભળતા રહો આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર FM 101.1 પર।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
3: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: राष्ट्रीय गीत की 150वीं वर्षगांठ. आ सेतु हिमाचल गूंजता स्वर.
2: वंदे मातरम सुजला.
1: हम मना रहे हैं स्मृति उत्सव.
2: शस्य श्यामला मातरम वंदे.
1: सुनना न भूलिए लघु रूपक श्रृंखला वंदे मातरम एक जय घोष. वंदे मातरम एक जय घोष प्रसारण प्रति शुक्रवार सुबह 8:15 पर, पुनः प्रसारण उसी दिन दोपहर 2 बजे. लघु रूपक श्रृंखला वंदे मातरम एक जय घोष.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। छाया गीत कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ

0: બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: आइए सुने छाया गीत. छाया गीत के श्रोताओं को रेडियो सखी ममता सिंह का नमस्कार.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: दोस्तों, विविध भारती से इस समय आप सुन रहे हैं कार्यक्रम छाया गीत. न रहा अब अपने पास वो दिल का खजाना जिससे रोशन होते थे अपने ख्वाब, जब पूरी कायनात अपनी सी लगती थी, जब हर सुबह हरे रंग के कोपल खिलते थे, खिले हुए गुलाब को देखकर मुस्कुराकर बतकही चढ़ती थी. सब कुछ तो है पर नहीं है बहुत कुछ जिसकी है चाहत.

0: नाइट राइडर्स से होगा। अंक तालिका में आठवें स्थान पर मौजूद कोलकाता के लिए ये मुकाबला प्लेऑफ की दौड़ में बने रहने के लिए महत्वपूर्ण है। वहीं बेंगलुरु जीत दर्ज कर शीर्ष पर आना चाहेगी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: Fantastic fun for family. 101.1 MHz નમસ્કાર, ગુડ ઇવનિંગ. આ આકાશવાણી છે, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 MHz પર સાંજના 6:05 થઈ છે. આજની આ સંધ્યા પ્રસારણ સભામાં આપ સૌ શ્રોતાઓનું સ્વાગત કરે છે આપની રેડિયો દોસ્ત પલક ત્રિવેદી. કાર્યક્રમ ગુજરા હુઆ જમાનામાં આ પંક્તિઓ સાથે ઝેવિયર ફોર્નેટ લખે છે, આ એક પળ છે, આ પળ મારું વર્તમાન છે, આ પળ પછીની પળ આવશે ત્યારે આ ક્ષણ આ સમય ભૂતકાળ થઈ જશે અને આ પછી આવનારી દરેક પળ કાલ બની જશે. પણ આ ક્ષણને જીવંત બનાવવી પણ તો આપણા હાથમાં છે. જી હા ફ્રેન્ડ્સ, કાર્યક્રમની શરૂઆત કરીએ ગીતા દત્ત અને સાથીદારોના સ્વરમાં, SD બર્મનનું સંગીત, સાહિર લુધિયાનવીની શબ્દરચના, 1950 ની ફિલ્મ બાઝીનું આ ગીત સાથે.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
6: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
7: હા, સુરત એફએમ.
6: કોણ બોલો?
7: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
6: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
7: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
6: ચલવો નહીં, ધમધમાત દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. સુરત એફએમ. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
8: મેગાહર્ટ્ઝ પર આપ છો કાર્યક્રમ ગુજરા હુઆ જમાનામાં પલક સાથે. મિત્રો, પળ, સમય, ક્ષણ, કલાકો અને કાલ, નામ જ જુદા, પણ વાત સમયની, વખતની. અને આજના કાર્યક્રમમાં આવી જ સરસ રચનાઓ એટલે કે આવા

સરસ સમય આધારિત ગીતો આપણે સાંભળીશું. હવે સાંભળીએ ગીતા દત્તના સ્વરમાં ગુરુદત્ત ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ કાગસ કે ફૂલનું ગીત, કેફી આઝમીની શબ્દરચના, જેને સંગીત આપ્યું છે એસ ટી બર્મને. ગુરુદત્ત અને વહીદા રહેમાન પર આ ગીતનું ફિલ્માંકન કરેલું છે. તો સાંભળીએ આ ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

101.1 મેગાહર્ટ્ઝ પર આપ છો સુરત એફએમ સાથે. મિત્રો, હવે સાંભળીએ એક શુભેચ્છા સંદેશ. આકાશવાણી પ્રસારણના 90 વર્ષની ઉજવણી અન્વયે આદરણીય મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનો શુભેચ્છા સંદેશ સાંભળીએ.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની જનસેવાના અવિરત 90 વર્ષની ઉજવણી નિમિત્તે ઉદ્યોગપતિ અને રાજ્યસભાના માનનીય સંસદ સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનો શુભેચ્છા સંદેશ.
2: જે આપણું આકાશવાણી છે એને શરૂ થયું એને 90 વર્ષ થયા, ત્યારે મારા જીવનમાં જે કોઈ આકાશવાણી માટે થોડા પ્રત્યાઘાત ને આનંદ આવ્યા છે એ વાત હું શેર કરવા માંગુ છું. તો આ લગભગ 65 વર્ષ પહેલાની વાત છે. હું બહુ નાનો હતો, 7-8 વર્ષનો. ત્યારે ગામમાં પહેલી વાર અમારા ગામમાં એક પિક્ચર રેડિયો લાવ્યા અને રેડિયો આખું ગામ સાંભળવા ભેગું છું. એટલે મને એમ હતું કે આ રેડિયો આવ્યો ને આકાશવાણી અમદાવાદ વડોદરા, એટલે આકાશવાણી અમદાવાદ થી અહીંયા સુધી પાઇપ લાઇન નાખી છે આપણા ગામ સુધી, નકર તો અવાજ કેવી રીતે આવે? કારણ કે અમારી વાડીએ એક એન્જિન આવ્યું હતું વોટર માટે, પાણી કાઢવા માટે. તો ઈ પાઇપમાં અમે નાના છોકરા બોલતા હતા, હું આ બાજુ બોલું ને આમે સંભળાય. એટલે મારા મનમાં એવું કે અવાજ પાઇપમાં ચાલે, એટલે મને ઈ રેડિયાની બાજુમાં હું બધે પાઇપ જોવા જાઉં કે આવું રેડિયામાં સંભળાય છે. શાણાભાઈ સકરાભાઈ થી પ્રોગ્રામ આવતો અને ઈ શાણાભાઈ સકરાભાઈ નો પ્રોગ્રામ સાંભળવા અડધું ગામ ભેગું થતું હતું, કારણ કે બીજું મનોરંજન નું કોઈ સાધન જ નહોતું. અને એના પછી અમે સુરત આવ્યા અને આ 1966 ની વાત છે, અને ત્યારે ટીવી ને એવું તો કઈ હતું જ નહીં. અને તમને બધાને જાણીને આનંદ થશે કે મેં જયારે 300 રૂપિયાનો નેશનલ એક્કો લીધેલો રેડિયો, અને તે સોનાનો ભાવ 150 હતો, 2 તોલા સોનાનો મેં રેડિયો લીધેલો આ એ ટાઈમે, એટલે આ આકાશવાણીની આ મહત્તા હતી. દિલ્હીથી કોઈ સમાચાર આવવાના હોય, ભારતભરના કોઓર્ડિનેશન હોય, તો હું હતું રેડિયો, બીજા તો કોઈ સાધન હતું જ નહીં. અને હાલમાં તમે જુઓ ને, આજ એનો 90 વર્ષે પ્રભાવ ઓછો નથી થયો. કેમ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મન કી બાત કરે છે તો ક્ષમા કરે, ટીવીમાં કરે છે ના, રેડિયોમાં કરે છે. એટલે રેડિયોનું કેટલું મહત્વ છે, કારણ કે આમ જનતા ટ્રાઇબલ એરિયો હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં બીજું સાધન ન હોય ને રેડિયો હોય, એટલે રેડિયો

0: સર્વત્ર તત્ર સર્વત્ર હોય છે. રેડિયાની આ મહત્તા આજે પણ અકબંધ છે, એટલે જ લોકો હવે રેડિયો તરફ વળ્યા છે. ગાડીમાં જતા હોય, કાનમાં બધા રેડિયો સાંભળતા હોય છે. અત્યારે જે બધા યુવા મિત્રો છે, એને તો આ જૂની રેડિયાની કેટલી કિંમત હતી ને એ ખબર જ ન હોય કે ગોવિંદ કાકા એ ટાઈમે ગોવિંદો હતો. જયારે નાનો છોકરો ત્યારે 2 તોલા સોનાનો રેડિયો સાંભળવા લીધો હતો. આ સ્થિતિ હતી કે રેડિયાનું કેટલું મહત્વ હતું. આપણે આકાશવાણીને ખૂબ શુભેચ્છા આપીએ, ધન્યવાદ આપીએ. અને આ આખી એક સદી પૂરી થવા આવી છે, તો હવે સદી તો પૂરી કરશે, પણ એના બધા રૂપ રંગ રાગ ઉપરથી આનાથી પણ સારા થઈ અને આમ જનતાને ખૂબ ઉપયોગી થાય, આજ સુધી થઈ રહ્યા એ રીતે એ પ્રમાણે અભિનંદન, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે.
1: બહુજન હિતાય, બહુજન સુખાય, આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

મિત્રો, હવે સમય થયો છે આજે હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા સાંભળવાનું. ઝરોખા અંતર્ગત તો સાંભળી લે ઝરોખા અંતર્ગત.

0: સમય એ સતત વહેતું ઝરણું છે અને તમે એને બાંધી શકતા નથી, પણ તમે પોતે જ પળો અને ક્ષણોમાં બંધાતા જાઓ છો. આગળની પળો આપણા માટે શું લઈને આવે છે એ પણ આપણે જાણી શકતા નથી. પણ હા, હવે પછીની પળ એ સરસ મજાનું ગીત લઈને આવશે. સરસ મજાની પંક્તિઓ તમને સંભળાવું. તારું ઘડિયાળ મને યાદ આપે છે, તારું ઘડિયાળ મને યાદ આપે છે, આપણને પ્રેમ માટે ફુરસત નથી. જી હા મિત્રો, સવારના પહોરથી રાત્રિના સમય સુધી ઘડિયાળના ટકોરે આપણી જિંદગી બંધાઈ ગઈ છે, આપણું જીવન બંધાઈ ગયું છે અને આપણે પણ આને જ જીવન ગણીએ છીએ. પણ હા, સરસ મજાના ગુજરાવવા જમાના કાર્યક્રમમાં ગીતો સાંભળી તો વધારે મજા આવે. તો સાંભળી આશા ભોંસલે, કિશોર કુમાર, મુકેશના સ્વરમાં, નીરજની શબ્દરચના, સંગીત શંકર જયકિશનનું અને ફિલ્મ 1971ની કલ આજ ઓર કલનું ગીત સાંભળીએ.
1: ટિક ટિક ટિક

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: उनाळा मां ज्यारे 40 नी ऊपर जाय पारो तो समझी लो के स्वास्थ्य माटे सावचेत थवानो छे वारो. जो तापमान मां सामान्य करता 5-7 डिग्री नो वधारो 2 के तेथी वधु दिवस सुधी न थाय तो आ स्थिति ने कहेवाय छे हीट वेव, एटले के लू. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને

0: માં મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: 101.1 મેગાહર્ટ્ઝ પર આપ છો સુરત એફએમ સાથે કાર્યક્રમ ગુજરા હુઆ જમાના સાંભળો છો પલક સાથે. ઘડી કે હર પલ મેં એક નઈ શરૂઆત હોતી હૈ. જી હા મિત્રો, દરેક આવતી અને જતી પળો આપણને કંઈક કહી જાય છે. અને હા, અત્યારે તો આ પળ કંઈક સંભળાવવા પણ આતુર છે. તો ચાલો સાંભળીએ હવે પછીનું ગીત. અમોલ પાલેકર અને બિંદ્યા ગોસ્વામી પર ફિલ્મ આવેલું, રૂપમ ચિત્રા પિક્ચર્સના બેનર હેઠળ બનેલું અને કિશોર કુમારના સ્વરમાં ગુલઝારની શબ્દરચના, આર ડી બર્મનનું સંગીત. આપ જાણી જ ગયા હશો ફિલ્મ ગોલમાલ.

0: અમે મહિનો અસહ્ય ગરમીનો મહિનો એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
2: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: मदद हमारी, अल्पसंख्यक कार्य मंत्रालय द्वारा प्रायोजित कार्यक्रम मदद हमारी मंजिल आपकी, सांभो आवती काले सवारे 8:45.
4: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशंस लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
5: તમારી વાતો તમારા અવાજમાં,
6: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
5: હોવ બહાર કે ઘરમાં,
6: રહેશે સુરત FM તમારા દિલમાં.
5: કોલ કરો
6: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
5: 02-61-22-36-209
6: 0-261-22-36-209 પર.
7: હેલો, સુરત FM સ્પીકિંગ. 101.1 MHz.
8: મિત્રો, સ્ટુડિયોની ઘડિયાળ પણ મને સમય બતાવી રહી છે, તો કાર્યક્રમના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. કાર્યક્રમના અંતમાં સાંભળી ડૉક્ટર ભાગ્યાની આ પંક્તિઓ સાથે સરસ મજાનું ગીત, સવાલ હી સવાલ હૈ ઉલ્ફત કી દુનિયા મેં, કભી મત કુછ હાલ દીવાને સે પૂછીએ, ભરી મહેફિલ મેં પિન્હા, પિન્હા યાની છુપાયેલું ગુપ્ત, મેરી તન્હાઈ કા, ભરી મહેફિલ મેં પિન્હા મેરી તન્હાઈ કા, સબબ સદા બહાર વીરાને સે પૂછીએ. જી હા ફ્રેન્ડ્સ, હવે સાંભળીએ અનુરાધા પોડવાલ અને અનવરના સ્વરમાં, તાજદાર તાજ અને ગુલશન કુમારના શબ્દો અને સંગીત રાજેશ રોશનનું, અને ફિલ્મ 1990ની બહાર આને તકનું આ ગીત.

0: આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
0: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: साथियों, एक बार फिर से स्वागत है आपका जयमाला कार्यक्रम में.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ અને કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિની મંજૂરી. મુંબઈની મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખૈરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સીબીઆઈને સોંપ્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. અને ગુજરાતમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વર યાદવે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે માર્કેટિંગ મોસમ 2026-27 માટે 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સરકારે ખેડૂતોને તેમના પાકની લાભદાયી કિંમત સુનિશ્ચિત કરવા ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. આ સાથે જ ખેડૂતોને આ મોસમ માટે 2,60,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરાશે.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन.
0: કેન્દ્રીય મંત્રીમંડળે 37,500 કરોડ રૂપિયાના ખર્ચે કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને મંજૂરી આપી હોવાનું શ્રી વૈષ્ણવે જણાવ્યું. તેમણે આ યોજનાને ભારતના કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન કાર્યક્રમને ગતિ આપવામાં મહત્વની ગણાવતા કહ્યું, આ યોજનાનો ઉદ્દેશ્ય અંદાજે 7,50,00,000 ટન કોલસા અને લિગ્નાઇટના ગેસિફિકેશન માટે

0: સિંગેસ અને સંબંધિત વસ્તુઓ માટે નવી પરિયોજનાઓને પ્રોત્સાહિત કરવાનું છે. આ પરિયોજના વર્તમાન ભૂ રાજકીય સ્થિતિમાં આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાને સશક્ત બનાવશે.
1: होल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल, और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
0: ઉપરાંત મંત્રીમંડળે જાહેર ખાનગી ભાગીદારી અંતર્ગત નાગપુર આંતરરાષ્ટ્રીય વિમાન મથકના અદ્યતન અને આધુનિકીકરણને પણ મંજૂરી આપી છે. આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ અંદાજે 20,667 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને મંજૂરી આપી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, સ્વદેશી રીતે વિકસિત ટેકનિકથી તૈયાર કરાયેલી ભારતીય રેલવેની આ પહેલી સેમી હાઈસ્પીડ પરિયોજના હશે. પરિયોજનાનો આ ખંડ અમદાવાદ ધોલેરા એસઆઈઆર આગામી ધોલેરા વિમાની મથક અને લોથલ રાષ્ટ્રીય દરિયાઈ ધરોહર પરિસર વચ્ચે સરળ સંપર્ક પૂરો પાડશે. આ પરિયોજના હજારો કિલોમીટર દૂર રહેતા લોકોને પણ એકબીજાની નજીક લાવશે. મુંબઈની એક મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખૈરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈને સોંપ્યો છે. નાસિક પોલીસની ગુના શાખાએ ગઈકાલે રાજસ્થાન પોલીસના અનુરોધ પર ખૈરનારને કસ્ટડીમાં લેતા તેને મેજિસ્ટ્રેટ અદાલતમાં રજૂ કરાયો, જ્યાં સીબીઆઈએ આગળની તપાસ માટે તેને દિલ્હી લઈ જવા ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગ્યા હતા. સીબીઆઈ અદાલતને જણાવ્યું, અન્ય રાજ્યના લોકો પણ આ ગેરરીતિમાં સામેલ હોવાની આશંકાના આધારે ખૈરનારની પૂછપરછ જરૂરી છે. અદાલતે આ બાબત ગ્રાહ્ય રાખીને ખેરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલ્યો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું. આ વખતનું કુલ પરિણામ 85.20% રહ્યું છે. વિદ્યાર્થીઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ ડિઝીલોકર અને ઉમંગ એપ પર તેમનો રોલ નંબર ભરીને પરિણામ જોઈ શકે છે. આ વર્ષે સીબીએસઈની ધોરણ 12ની વિજ્ઞાન વાણિજ્ય અને માનવતા વિષયોની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ સુધી યોજાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઘરેલુ પ્રવાસ માટે તેમના કાફલાનું કદ ઘટાડ્યું છે. વિશેષ સુરક્ષા સમૂહ SPG પ્રોટોકોલ અંતર્ગત જરૂરી તમામ આવશ્યક સુરક્ષા વ્યવસ્થાઓ યથાવત રખાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રીએ તેમના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો ગુજરાત અને આસામના તેમના તાજેતરના પ્રવાસ દરમિયાન કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમના કાફલાની સંખ્યા અડધાથી પણ ઓછી કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈંધણ બચત અંગેની અપીલ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીમંડળના સભ્યોએ તેમની ગાડીઓનો કાફલો ઘટાડ્યો છે. મુખ્યમંત્રી આજે અમરેલીમાં એક કાર્યક્રમમાં માત્ર 5 ગાડીના કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રીના કાફલામાં પણ હવે માત્ર 3 ગાડી જોવા મળશે. કેટલાક વિભાગની બેઠકો વર્ચ્યુઅલ માધ્યમથી યોજવા પણ નિર્ણય કરાયો હોવાનું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. એર ઇન્ડિયાએ વાયુ ક્ષેત્ર નિયંત્રણ અને વિમાન ઇંધણની વધતી કિંમતને ધ્યાને રાખી આંતરરાષ્ટ્રીય ઉડાનોની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે વિદેશી માર્ગ પર કેટલીક સેવાઓને કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું, આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓમાં આ કાપ આ વર્ષે જૂનથી ઓગસ્ટ સુધી રહેશે, જ્યારે દિલ્હી શિકાગો મુંબઈ ન્યૂયોર્ક દિલ્હી શાંઘાઈ ચેન્નઈ સિંગાપોર અને 2 અન્ય માર્ગ પર કામચલાઉ ધોરણે ઉડાનની સંખ્યા ઘટાડી દેવાશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ શી જિનપિંગ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. આવતીકાલથી શરૂ થતી તેમની 2 દિવસીય વાટાઘાટો દરમિયાન બંને નેતા ઈરાન સાથે સંઘર્ષ, તાઇવાનને અમેરિકાના શસ્ત્રોનું વેચાણ, વેપાર અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI અને વિશ્વના 2 સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે વધતી જતી આર્થિક ટેકનિકલ સ્પર્ધા વચ્ચે ટેરિફ એટલે કે વેરો સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી તેવી અપેક્ષા છે. શ્રી ટ્રમ્પ ટોચના ઉદ્યોગ

0: અને ટેકનોલોજી કાર્યકારી અધિકારીઓને સાથે લઈ ગયા છે, જે દ્વિપક્ષીય સંબંધમાં આર્થિક અને ટેકનિકલ મુદ્દાઓના મહત્વ પર ભાર મૂકે છે. ચીન જતા પહેલાં શ્રી ટ્રમ્પે આવનારા દાયકાઓ સુધી વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે મજબૂત સંબંધ માટે તેમનો આ પ્રવાસ માર્ગ મોકળો કરી શકે છે. ગુજરાતના ગાંધીનગરમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં આજે ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા છે. સત્તાવાર યાદી મુજબ મહિલાઓની 53 કિલો વજન વર્ગ શ્રેણીમાં રોમાંચક સ્પર્ધા જોવા મળી. આજે ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે સ્નેચમાં 88 કિલો સાથે રજત અને કુલ 194 કિલો સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે, જ્યારે ચીનના જિનલાન ઝાઓએ સ્નેચમાં 95 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 121 કિલો અને કુલ 216 કિલોગ્રામ વજન ઉઠાવીને સુવર્ણચંદ્રક મેળવ્યો છે, જ્યારે વિયેતનામના હુઆઉ હુઆંગ ન્યુગેને સ્નેચમાં 87 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 108 કિલો અને 195 કિલો વજન ઉઠાવીને રજત ચંદ્રક જીત્યો છે. બેંગકોકમાં થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુ, માલવિકા બંસોડ, દેવિકા સિહાગ અને કિદામ્બી શ્રીકાંત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ ચીની તાઇપેનના તુંગ સિયો ટોંગને સીધા સેટમાં 21-9, 21-12 હરાવ્યા, જ્યારે માલવિકાએ કેનેડાના વેન યુ ઝાંગ અને દેવિકાએ જાપાનના નાત્સુકી નિદારઈને પરાજય આપ્યો છે. પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે સિંગાપોરના લો કિન યુને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે આયુષ શેટ્ટી, થારૂન મન્નેપલ્લી, ઉન્નતિ હુડ્ડા, તન્વીર શર્મા અને અણમોલ ખરબને હારનો સામનો કરવો પડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ અને કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિની મંજૂરી. મુંબઈની મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખેરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સીબીઆઈને સોંપ્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. અને ગુજરાતમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: स्थल है ज्ञान सागर मुक्ताकाशी ऑडिटोरियम रघुनाथ टावर के सामने देवीदास लेन बोरीवली पश्चिम मुंबई. प्रवेश बिल्कुल मुफ्त. आप सभी खुद आएं और अपने दोस्तों को लेकर आएं.

0: તલ માટે 500 અને મગફળી માટે 254 રૂપિયાનો વધારો કરાયો છે.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: કેન્દ્રીય મંત્રીમંડળે આજે અંદાજે 20,667 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગીય રેલવે પરિયોજનાને મંજૂરી આપી છે. આ ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ હશે, જેનું સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજીથી નિર્માણ કરાશે. અમદાવાદ જિલ્લાને આવરી લેતો આ પ્રોજેક્ટ હાલના માળખામાં આશરે 134 કિલોમીટરનો વધારો કરશે, જેનાથી આશરે 284 ગામોની કનેક્ટિવિટી વધશે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજેક્ટ અમદાવાદ ધોલેરા SIR ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવા અંગેની અપીલ બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ગાડીઓના કાફલો ઓછો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીના રાજુલા ખાતેના કાર્યક્રમમાં માત્ર 5 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાફલામાં પણ હવે માત્ર 3 ગાડી જોવા મળશે. કેટલાક વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજવા પણ નિર્ણય લેવાયો હોવાનું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. પશ્ચિમ એશિયાની સ્થિતિને પગલે સમીકરણ બદલાય હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
2: સાંપ્રત પરિસ્થિતિની અંદર કોવિડમાંની જે કટોકટીમાંથી ઉગર્યા પછી આ પશ્ચિમ એશિયાની અશાંતિએ સમગ્ર દુનિયાને ડોળી નાખ્યું છે. એવા સમયે ભારત પણ એનો મજબૂત અને મક્કમતાથી પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં સામનો કરી રહ્યો છે. વિદેશી મુદ્રાનો મિનિમમ વ્યય થાય એ પ્રકારે સોનાની વાત હોય કે પછી પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય, સામૂહિક જર્ની થાય, પુલ કરીને જર્ની થાય જેવા અનેક વિષયોથી વિદેશી મુદ્રા બચાવવાની વાત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે.
0: સોનું ઓછું ખરીદવા અને ઇંધણ બચત અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ રાજ્યના નાગરિકો પણ સ્વીકારી રહ્યા છે. સુરતના આર્કિટેક્ટ પ્રાંજલ પટેલે વિદેશ જવાની યોજના માંડી વાળી છે. તેમણે કહ્યું કે તેમનો પરિવાર પણ હવે જાહેર પરિવહનનો ઉપયોગ કરી રહ્યો છે.
3: જૈસે પીએમ સાહેબ ને અપીલ કી હમારી ફેમિલી મેં બહુત સારા ડિસ્કશન હુઆ. મેને એક સ્ટેપ એસા લિયા કી મેં પર્સનલ વ્હીકલ લેકે ઓફિસ આતી થી, તો અભી મેં મેરે ફાધર કે સાથ હી આ જાતી હું, વો મુજે ડ્રોપ કરી દેતે હૈ ઓર પિકઅપ ભી કરી લેતે હૈ, ફિર હમ સાથ મેં હી ચલે જાતે હૈ. મેરી ફેમિલી મેં ભી એસા હૈ કે સબ લોગ અભી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કા યુઝ કરતે હૈ. ઓર મેં ફ્રેન્ડ્સ કે સાથ વિદેશ ટ્રીપ ટ્રાવેલ કરને વાલી થી, વો ભી હમને કેન્સલ કરી દી ઓર હમ ઇન્ડિયા મેં હી ટ્રાવેલ કર રહે હૈ.
0: મોરબીના નવા સાદુડકા ગામના તળાવમાં ડૂબી જતા 3ના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે બાળક સહિત 4 લોકો ઘેંટા બકરા ચરાવવા ગયા હતા ત્યારે તળાવમાં નહાવા પડ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. બાળક સહિત 3ના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. ભરૂચના ટંકારિયા કંબોલી રોડ પર વાન અને રિક્ષા વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC પ્રાદેશિક બોર્ડની 93મી બેઠક યોજાઈ, જેમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ શ્રમ કલ્યાણ અને સામાજિક સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરી. વર્ક ફ્રોમ અંગેની બાવળીયાએ જણાવ્યું કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન કામ માટે પ્રયત્નો કરાશે. એસોસિએશન સાથે બેઠક બાદ નિર્ણય લેવાશે.
4: કોઈ પણ પ્રદેશના વિકાસનો આધાર ત્યાંના ઉદ્યોગ ધંધા વેપારના વિકાસ તથા નવી રોજગારીની તકો પર રહેલો હોય છે. આ વિસ્તારમાં એટલે ગુજરાતમાં ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા શ્રમજીવીઓને પૂરતી આરોગ્ય વિષયક સગવડતાઓ મળી રહે, પછી તે તબીબી હોય કે આવાગમન આવવા જવા માટેની સુવિધાને લગતી હોય, એમના સંરક્ષણને લગતી હોય, ત્યાં દરેકે રાજ્ય સરકારે બાબતો જોવા માટેની સ્વાભાવિક છે, રાજ્ય સરકારની ફરજ છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા X handle AIR News_ABID ને ફોલો કરશો.

0: ગુજરાતના લોકાયુક્ત તરીકે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ગાંધીનગર લોકભવન ખાતે તેમને શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના રાજુલા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ 100 બેડની હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનોકોલોજી, સર્જરી સહિત આશરે 10 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરતમાંથી 2000 કરોડના હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આવક ગુપ્તચર નિદેશાલય DRIની ટીમે સુરત વિશેષ આર્થિક ક્ષેત્રે સેઝમાં કાર્યરત એક જ્વેલર્સ કંપની સાથે જોડાયેલા આ કેસમાં મુખ્ય આરોપી મોન્ટુ હર્ષદ ગાંધીને ઝડપી પાડ્યો છે. તપાસ મુજબ આ સમગ્ર કૌભાંડનો આંક અંદાજે 2000 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. તપાસમાં ખુલ્યું છે કે વિદેશથી નીચી ગુણવત્તાના હીરાની આયાત કરાતી હતી અને કાગળ પર તેની કિંમત અસલી કિંમત કરતાં અનેક ગણી વધારે દર્શાવીને નિકાસ કરાતા હતા, જેનાથી કસ્ટમ ડ્યુટીમાં ગેરરીતિ કરવા ઉપરાંત સરકારી સબસિડી અને અન્ય આર્થિક લાભ લેવાતા હતા. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા આ સ્થિતિ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું કે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
1: अभी जो अधिकतम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल फॉल रहेगी. और हीटोवेव का वार्निंग दिया गया है 13 और 14 मई को. इसमें गुजरात रीजन में येलो वार्निंग दिया गया है. इसमें अहमदाबाद, गांधीनगर, बनासकांठा, पाटन और बड़ौदा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है. येलो वार्निंग में दिया गया है बोटाद, अमरेली, राजकोट और द्वारका के लिए.
0: ગાંધીનગરમાં ચાલી રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપના 3જા દિવસે જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા છે. તેમણે 53 કિલો વજન વર્ગમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું અને સ્નેચ વિભાગમાં રજત ચંદ્રક અને કુલ 194 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ શ્રેણીમાં ચીનના જિનલાન જાઓએ કુલ 216 કિલો વજન ઉપાડીને સુવર્ણચંદ્રક જીત્યો, જ્યારે વિયેતનામના હોઆઈ હુઓંગ યુનેનિયને કુલ 195 કિલો વજન ઉપાડીને રજત ચંદ્રક જીત્યો છે. પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળના પાયલટે 6 સિંહોના ટોળાને ટ્રેનની અડફેટમાં આવતા બચાવ્યા છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્યક પ્રબંધક અતુલ ત્રિપાઠીએ જણાવ્યું કે ગઈકાલે સહાયક લોકો પાયલટ જૂનાગઢ વેરાવળ પેસેન્જરનું સંચાલન કરી રહ્યા હતા. તે દરમિયાન રેલવે ટ્રેક પર અચાનક 6 સિંહોનું એક ટોળું પાટા પાર કરતું જોવા મળ્યું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે અટકાવી દીધી, જેના કારણે તમામ સિંહો સંભવિત અકસ્માતથી બચી ગયા હતા. ગુજરાત સહિત 5 રાજ્યોમાં કેન્દ્ર સરકાર મોટી બિલાડીઓના સંરક્ષણને પ્રોત્સાહન આપવા વિષય આધારિત કાર્યક્રમોનું આયોજન કરશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન શિખર સંમેલન 2026 અગાઉ યોજાશે. કાર્યક્રમોનું આયોજન ગુજરાતના ગીર, મધ્યપ્રદેશના ભોપાલ, ઓડિશાના ભુવનેશ્વર, સિક્કિમના ગંગટોક અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો. 20,000 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગી રેલવે પરિયોજનાની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ઇંધણ બચાવવા અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ગાડીઓના કાફલો ઓછો કર્યો. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
2: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. હવે સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ કે લિયે બસ થોડી જ વારમાં.
3: છાયા ગીત લગ જાગને હિન્દી ફિલ્મ સંગીત કે સ્વર્ણિમ યુગ કી એક સંગીતમય યાત્રા. पुराने दिनों की मनमोहक धुनों में गोता लगाएं, सुरों के पंख लगाकर आसमां में उड़